नमस्कार, फ्रिक्वेंसी मॉड्युलेशन बैंड 102.2 मेगाहर्ट्ज पर आकाशवाणीनुं आ गोधरा केन्द्र छे। આજે તારીખ 17 જૂન 2026 બુધવાર, શક સંવત 1948, સમય સવારના 5:58, 37 સેકન્ડ્સ થઈ છે। અમારી પ્રસારણ યાત્રાની શરૂઆત કરીએ છીએ શરણાઈના મંગળસૂરોથી।

આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. સંપર્ક કરો 999-8389-833 999-8389-833

0: એફએમ ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
1: હેલો એફએમ ગોધરા.
2: ધાનપુર તાલુકાના ધામલી ગામમાંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
0: દર રવિવારે
3: સવારે 10 કલાકે
0: આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
4: દર બુધવારે સવારે 11 કલાકે.
0: અમારો ફોન નંબર નોંધી લેશો
3: 25 27 27.
5: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
3: 252727.
0: અને ગોધરાનો એસટીડી કોડ છે 026720276.

એફએમ બેન્ડ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું ગોધરા કેન્દ્ર. સમય સવારના 6:35 થઈ છે અને હવે સાંભળીશું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી શ્રી રામચરિત માનસ ગાન.

0: શ્રી રામચરિત માનસ ગાનનો ભાગ 191મો આપ સાંભળી રહ્યા હતા. ગાયક કલાકાર હતા સુરેશ વાડકર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: એફએમ બેન્ડ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું ગોધરા કેન્દ્ર. સમય સવારના 6:45 થઈ છે. હવે સાંભળીશું એક વિચાર.

વિષય છે પૂર્વગ્રહ. પૂર્વગ્રહ એટલે આગળથી બાંધેલો ખોટો મત. હકીકતમાં માણસનું મન બંધિયાર બને તો જ એ પૂર્વગ્રહનો રસ્તો અપનાવે. મનુષ્યનો પૂર્વગ્રહ એની વાણી, વર્તન, વ્યવહાર કે બીજાને નુકસાન પહોંચે તેવા કાર્યો દ્વારા વ્યક્ત થતો હોય છે. પૂર્વગ્રહ એ બીજાને હલકો ચિતરવાનું, કલંકિત કરવાનું, બદનામ કરવાનું એક હાથવગું હથિયાર છે. પૂર્વગ્રહને કારણે ગમે તેવો સજ્જન મનુષ્ય પણ પૂર્વગ્રહીને મન નગણ્ય હોય છે, કારણ કે એની વિવેક દ્રષ્ટિ પર પાટા બંધાયેલા હોય છે.

કોઈ વ્યક્તિ ગમે તેટલી શુદ્ધ કેમ ના હોય, પૂર્વગ્રહયુક્ત મનુષ્ય એનો દોષ ગમે ત્યાંથી શોધી કાઢે છે. મનુષ્યને પોતાની મોટાઈ ગમે છે અને બીજાને નાનો, નકામો કે નગણ્ય સિદ્ધ કરવામાં તેને આનંદ આવે છે. એક કહેવત છે ને કે કોઈ પણ ગોવાલણને પોતાનું દહીં ખાટું નથી લાગતું, તેવી જ રીતે કોઈ પણ મનુષ્યને પોતાનો દુર્ગુણ નથી દેખાતો, પણ સામેની વ્યક્તિનો નાનો સરખો દોષ પણ પહાડ જેવો લાગે છે. માણસની બીજાની પ્રતિભા સહન ન થાય ત્યારે જ તે પૂર્વગ્રહી બની બીજાની પ્રતિભાને ખંડિત કરવાનો પ્રયત્ન કરે છે. સામાન્ય માણસને જ નહીં, વિભૂતિઓ, અવતારી પુરુષોને પણ પૂર્વગ્રહનો શિકાર બનવું પડ્યું છે. કોઈકે સાચું જ કહ્યું છે કે જ્ઞાની કે અજ્ઞાનીને સહેલાઈથી સમજાવી શકાય, પણ જેનામાં જ્ઞાનના થોડાક ટીપા પડેલા હોય એવા અર્ધદગ્ધને સમજાવવા મુશ્કેલ છે. સામાજિક જીવનમાં, ઘર પરિવારમાં ક્લેશ કંકાસના સર્જક તરીકે પૂર્વગ્રહની ભૂમિકા મહત્વની છે. મોટા હોદ્દાઓ, સત્તા, મહત્વની નિમણૂક વગેરે બાબત પણ પૂર્વગ્રહથી યુક્ત હોતી નથી, અને સાચું, કલ્યાણકારી, સત્યનિષ્ઠ નિર્ણય લેવામાં પૂર્વગ્રહ બાધક બને છે. સંતો કહે છે, સજ્જનને મોડો રીઝવશો તો ચાલશે, પણ અસજ્જનને વહેલી તકે મનાવી લો તો તમે અનેક પ્રકારની મુશ્કેલીમાંથી ઉગરી જશો. પૂર્વગ્રહને દૂર કરવા માટે નિખાલસ ચર્ચા કે સંવાદ કરવો જોઈએ, જેથી ગેરસમજની ગાંઠ ઉકલી શકે. પૂર્વગ્રહને દૂર કરવાનો બીજો માર્ગ છે પૂર્વગ્રહની ઉપેક્ષા કરવાનો. નમ્રતા દાખવ્યા છતાં જ્યારે વ્યક્તિનો પૂર્વગ્રહ દૂર ન થાય ત્યારે આપણે એ પૂર્વગ્રહને ભૂલી જવાનું વલણ રાખવું જોઈએ. જ્યારે પૂર્વગ્રહની સ્થિતિ કામ કરતી હોય ત્યારે માણસ આક્ષેપ પ્રતિઆક્ષેપ માટે હથિયાર સજાવે છે અને પરિસ્થિતિ વધારે ખરાબ થાય છે. આને બદલે પૂર્વગ્રહનો જવાબ પૂર્વગ્રહથી ન આપવો એમાં જ શાણ પણ છે. પૂર્વગ્રહ પરત્વે સ્પષ્ટતા કરવાની જરૂર પડે તો સામેની વ્યક્તિ પ્રત્યે દ્વેષ રાખ્યા સિવાય સત્યવાત રજૂ કરવી જોઈએ. કેટલાક લોકો સ્વભાવથી જ વક્રદ્રષ્ટા હોય છે, એટલે એવા વ્યક્તિથી યોગ્ય અંતર રાખવું એમાં જ ભલાઈ છે. કોઈની નફટાઈને આપણા જીવનની સુખશાંતિ હણવાનું કારણ ન બનાવવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. પૂર્વગ્રહી માણસ બુદ્ધિથી અંધ અને મદોન્મત હોય છે. પૂર્વગ્રહી વ્યક્તિ પોતે રચેલી જેલનો કેદી હોય છે અને ઘણીવાર આજીવન કેદી રહેવામાં જ પોતાના જીવનની સાર્થકતા અનુભવે છે. અને મિત્રો, હવે એક નજર કરીશું આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા પર.

કાર્યક્રમની રૂપરેખા બાદ તરત જ બરાબર 6:55 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સંસ્કૃતમાં સમાચાર અને ત્યારબાદ 7 હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર સહપ્રસારિત કરીશું. પ્રાદેશિક સમાચાર 7:10 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સૌ સાંભળશો.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના 7:20 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસારિત થશે અને ત્યારબાદ 7:45 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળશો. 8 સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 મોર્નિંગ ન્યૂઝ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. દોસ્તો, આપ સૌનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક 8:30 આપ સૌ માણશો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. બરાબર 9 વાગ્યાથી વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને સૌ

0: આપ સાંભળીશું કાર્યક્રમ ચિત્રલોક. 10 વાગે FM ગોધરા પરથી સાંભળીશું ફિલ્મી ગીતો. દોસ્તો, 10 વાગ્યા 30 મિનિટથી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થતા કાર્યક્રમો માણીશું અને સૌ પ્રથમ સાંભળીશું ફિલ્મ સંગીત. ગુજરાતી સુગમ સંગીત 10 વાગ્યા 45 મિનિટે અને ત્યારબાદ 11 વાગ્યા 2 મિનિટે સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો. 12 વાગ્યા 2 મિનિટે ગુજરાતી લોકગીતોનો કાર્યક્રમ સાંભળીશું અને ત્યારબાદ બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12 વાગ્યા 30 મિનિટે. બરાબર 1 વાગ્યાથી અમારા મુંબઈ કેન્દ્ર પરથી વિવિધ ભારતીના કાર્યક્રમો સાંભળીશું અને સૌ પ્રથમ સાંભળીશું કાર્યક્રમ સુરીલા સફર. 1 વાગ્યા 20 મિનિટે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર સાંભળીશું અને ત્યારબાદ 1 વાગ્યા 30 મિનિટથી ફરી એકવાર વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ માણીશું. વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત 3 વાગે સાંભળીશું બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સખી સહેલી. 4 વાગે પિટારા. 4 વાગે 50 મિનિટે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસારિત થતા કાર્યક્રમો સાંભળીશું અને 5 વાગે સાંભળીશું વિવિધ ભારતી પરથી છાયા ગીત. 5 વાગે 20 મિનિટે FM ગોધરાનું પ્રસારણ કરીશું અને 5 વાગે 30 મિનિટે સાંભળીશું પ્રાયોજિત કાર્યક્રમ NCERT. સાંજે 6 વાગે સાંભળીશું ખેડૂત ભાઈઓ માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત. 6 વાગે 30 મિનિટે સાંભળીશું આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી લીડ્સ ખાતે ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહેલ ICC 2026 મહિલા T20 ક્રિકેટ મેચનો આંખે દેખ્યો અહેવાલ. 7 વાગે 10 મિનિટે સરકારના 12 વર્ષના કાર્યકાળના NSD આકાશવાણી દ્વારા વિવિધ કાર્યક્રમોની શ્રેણી. 7 વાગે 50 મિનિટે આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર સાંભળીશું અને ત્યારબાદ 8 વાગે ફરી એકવાર સાંભળીશું મહિલા T20 ક્રિકેટ મેચનો આંખે દેખ્યો અહેવાલ. 8 વાગે 45 મિનિટે સમાચાર સંધ્યાનો હિન્દી અંક. 9 વાગે સાંભળીશું અંગ્રેજીમાં સમાચાર અને ત્યારબાદ 9 વાગે 15 મિનિટે લીડ્સ ખાતે રમાઈ રહેલ ICC 2026 મહિલા T20 ક્રિકેટ મેચનો આંખે દેખ્યો અહેવાલ. 11 વાગે અને 11 વાગે 5 મિનિટે અમારી દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર સાંભળીશું અને 11 વાગે 10 મિનિટે અમારી આજની સભાનું સમાપન થશે. તો આ હતી રૂપરેખા આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની અને આ પ્રસારણ આપ સૌ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. થોડી જ વારમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સંસ્કૃતમાં સમાચાર સહપ્રસારિત કરીશું.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ પ્રવાચકઃ પુનીત ત્રિપાઠી. अथ वार्ताः. फ्रांस देशस्य एवियन नगरे G7 शिखर सम्मेलनावधौ प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना विभिन्नानां राष्ट्राणां नेतृभिः सह द्वैपाक्षिकोपवेशनं कृत्वा विस्तृतं कूटनीतिक कार्यं विहितम्. विदेशमन्त्रालयं प्रधानमन्त्रिणा श्रीमोदिना तथा तस्य कनाडादेशस्य समकक्षीयेण मार्क कार्नी इत्यनेन च भारत कनाडादेशयोः सम्बन्धेषु सकारात्मकतायाः स्वागतं कृतम्. ब्रिटिश प्रधानमन्त्री कीर स्टार्मर इत्यनेन सह मिलित्वा प्रधानमन्त्री श्रीमोदी 35th-year दूरदृष्ट्यान्तर्गतं भारत यूके सम्बन्धानां प्रगतिं समीक्षितवान्. प्रधानमन्त्री मोदी G7 शिखर सम्मेलनावधौ UAE अध्यक्षेण शेख मोहम्मद बिन जायद अल नाह्यान इत्यनेन सहापि मिलितवान्. तथा च पश्चिम एशिया क्षेत्रे चिरस्थायि शान्तिं सुरक्षां स्थिरतां च प्रवर्धयितुं संवादस्य कूटनीतेः अन्ताराष्ट्रियविधेः सार्वभौमत्वस्य प्रादेशिक

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજુલામાં સિંહના હુમલામાં યુવાનના મોત બાદ બે સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા. મંત્રી ઋષિકેશ પટેલે લોથલમાં તૈયાર થનારા નેશનલ મેરીટાઇમ કોમ્પ્લેક્સની કામગીરીની સમીક્ષા કરી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 63 લાખની કિંમતના 410 મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત કર્યા. આરટીઈ હેઠળ ખાલી પડેલ 6000 બેઠકો માટે આવતીકાલથી ચોથો રાઉન્ડ. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. રાજુલા પંથકમાં સિંહ સાથેની અથડામણમાં એક યુવકનું મોત થયું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મૃત્યુના સમાચાર અત્યંત વ્યથિત કરનારા છે. શ્રી મોઢવાડિયાએ આંગે જણાવ્યું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સંબંધિત સિંહ પરિવારને તાત્કાલિક રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો છે.
1: એક સિંહ પરિવાર સાથે એક યુવાન અથડામણમાં આવતા એમનું દુઃખદ

0: અવસાન થયું હોવાનું જાણવા
1: જાણવા.
0: મળ્યું છે. તાકીદે આ બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે, અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું.
2: વનમંત્રીએ જણાવ્યું હતું કે માનવજીવનની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી નિવારક અને અસરકારક પગલાં લેવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રા અંતર્ગત અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી, તેમજ ત્યાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરી હતી. વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે આ સાઇટની વિશેષતા અને સિદ્ધિઓ વિશે પણ માહિતી મેળવી હતી. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનનાર અને લોથલના ઇતિહાસને પ્રદર્શિત કરનાર નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના નિર્માણ પામનારા ફેઝ વન અને ફેઝ ટુ વિશે પણ મંત્રી સહિતના મહાનુભાવોએ વિસ્તૃત જાણકારી મેળવી સમીક્ષા હાથ ધરી હતી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂરા થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ઉર્જામંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ધોળકા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષનું સફળ શાસન એ વર્ષ 2047ના વિકસિત ભારતના નિર્માણનો મજબૂત પાયો છે. રાજકોટ જિલ્લામાં 12-20 જૂન દરમિયાન વિવિધ તબક્કે જનકલ્યાણ શિબિર યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે બેડલા, ડુમિયાણી, કમળાપુર, કોલીથળ, પેડલા, પીપરડી, વેરાવળ અને ગોંડલ નગરપાલિકા ખાતે શિબિરનું આયોજન કરાયું છે. રાજકોટમાં પ્રગતિપથ યાત્રા અંતર્ગત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મહિલા અને બાળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દર્દીઓને મળતી સારવાર સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBએ પૂર્વગામી રસાયણોના ડાયવર્ઝનને રોકવા માટે ઉદ્યોગ ભાગીદારી પર ભાર મૂક્યો છે. NCBના ડિરેક્ટર જનરલ અનુરાગ ગર્ગે અમદાવાદમાં આયોજિત એક કોન્ફરન્સમાં રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. રાસાયણિક સંચાલનને પ્રોત્સાહન આપવા, સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર ડ્રગ ઉત્પાદન માટે સંભવિત રીતે ડાયવર્ઝન કરી શકાય તેવા રસાયણો સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યવહારોની વહેલી તપાસ અને રિપોર્ટિંગને પ્રોત્સાહન આપવા માટે આ આચારસંહિતા તૈયાર કરાઈ છે. અમદાવાદ પોલીસ દ્વારા ખોવાયેલા સરસામાન પરત કરવા માટેના 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા 410 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા હતા. મૂળ માલિકોને પરત કરાયેલા આ મોબાઈલની કિંમત 63 લાખ રૂપિયા થાય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PI ધેનુ ઠક્કરે જણાવ્યું હતું કે મોબાઈલ પરત મળશે તેવી માલિકોએ આશા છોડી દીધી હતી, પરંતુ પોલીસે આ તમામ મોબાઈલ શોધીને પરત કર્યા છે.
3: જો ભી મોબાઈલ એક્ટિવેટ હોતા હૈ તો વો સારે મોબાઈલ રિકવર કરકે પોલીસ ને ઉનકે મૂળ માલિક તક પહોંચાય હૈ. એપ્રોક્સ 15-20 મોબાઈલ જો હમને બહાર સે રિકવર કિયે ગયે હૈ ઉસકી અમાઉન્ટ હૈ 63 લાખ એપ્રોક્સ. ये गुजरात पुलिस की जो पहल है 13 तुझको अर्पण, हमने इतने सारे मोबाइल लोगों को परत किए तो उनके मालिक को उन्होंने छोड़ दिया था कि शायद हमें ये मोबाइल हमारा चला गया है तो वापस नहीं मिलेगा, लेकिन जब वापस लेते वक्त उनको जो खुशी हुई थी तो ये गुजरात पुलिस का एक बहुत ही सराहनीय प्रयास है.
2: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે સાંજે 5 વાગે કેબિનેટ બેઠક યોજાશે. શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ કાર્યક્રમ પર ચર્ચા, વરસાદ ખેંચાતા રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની સમીક્ષા, ખેડૂતોના વીજ પોલ નાંખવાની બાબતે તેમજ કૃષિ વાવેતર, ખાતરની માંગ સહિતની બાબતો પર રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરાશે, જ્યારે રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયોની પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો 3જો રાઉન્ડ પૂરો થઈ ગયા બાદ પણ 6000થી વધુ બેઠકો ખાલી રહી છે. આવતીકાલે 4થો અને અંતિમ રાઉન્ડ યોજાશે. 3 રાઉન્ડ બાદ હજી પણ 6085 બેઠકો ખાલી છે. વાલીઓ 20 જૂન સુધી શાળા પસંદગી કરી શકશે અને આગાઉના રાઉન્ડની ફેરબદલ કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા અમદાવાદ ધોલેરા અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દોડતી પ્રીમિયમ એસી અને વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો છે. તેને કારણે લોકો અંગત વાહનોની જગ્યાએ સરકારી બસને પ્રાધાન્ય આપે

0: આપી રહ્યા છે. આ અંગે મુસાફર વિશાલ અગોલાએ પ્રતિક્રિયા આપી.
1: સરકારે જે વોલ્વો બસની સુવિધા ગુજરાતમાં ચાલુ કરી છે એનાથી ગુજરાતના મુસાફરો માટે બહુ ફાયદો થાય છે, કે આવી ગરમીમાં એસીના તે મુસાફરી કરી શકે છે અને કમ્ફર્ટેબલ ટ્રાવેલ કરી શકે છે. અને સરકારે જે ટિકિટના પૈસા જે ભાડું ઓછું કર્યું છે એનાથી બહુ વધુમાં વધુ લોકો આ મુસાફરીનો આ વોલ્વો બસનો લાભ લે છે.
0: રાજ્યના ખેડૂતો પોતાનો અનમોલ ઉત્પાદનને સરળતાથી સાચવી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ગોડાઉન બનાવી આપવામાં આવે છે. આ યોજના હેઠળના એક લાભાર્થી ખેડૂત વેરાવળ તાલુકાના બીજ ગામે રહેતા અશ્વિન વાઢેરને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે મંજૂરી રકમ આપવામાં આવ્યો હતો. આ સહાયથી તેઓ પોતાના ખેતરમાં પાક સંગ્રહ માટેનું ગોડાઉન બનાવી શકશે. આ અંગે પ્રતિભાવ આપતા ખેડૂત અશ્વિન વાઢેરે આમ જણાવ્યું હતું.
2: વેરાવળ મુકામે જે પાક સંરક્ષણ ગોડાઉનનો હુકમ માટે અમને બોલાવ્યો હતો. મારે ખેતીવાડી માટે પાક સંરક્ષણ ગોડાઉનની જરૂર હતી. હું ઢોરમાલની વ્યવસ્થા માટે, મારે સારાની વ્યવસ્થા માટે, મારા અનાજની વ્યવસ્થા માટે જે મારે ગોડાઉન બનાવો હતો એ મારા સ્વ ખર્ચે મેં નિર્ણય કર્યો હતો. સરકારની કે ગોડાઉનની મંજૂરી એમાં મળે એ મંજૂરી હુકમ મારે આવી ગયો છે.
0: દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, જેને કારણે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4-5 દિવસ ચોમાસું વધુ આગળ વધશે, જોકે સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે. સમગ્ર ભારતમાં જવલ્લે જોવા મળતું રેડ ફૂટેડ બોબી, લાલ પગવાળો બુબી જામનગરમાં જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. સમગ્ર ભારતમાં ભાગ્યે જ જોવા મળતું રેડ ફૂટેડ બુબી એટલે કે લાલ પગવાળો પક્ષી જામનગરના સચાણા નજીક અશક્ત હાલતમાં જોવા મળ્યું હતું. જામનગરના પક્ષીવિદોએ જામનગરના બર્ડમેનથી ઓળખાતા ફિરોઝખાન પઠાણનો સંપર્ક કરી તેમને આ પક્ષીને સારવાર માટે આપ્યું છે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલ 1-0 આગળ છે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે 79મી સિનિયર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા 2026નો પ્રારંભ કરાવ્યો. આગામી 21 જૂન સુધી ચાલનાર આ 6 દિવસીય સ્પર્ધામાં દેશના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિતના કુલ 370 ટોચના તરવૈયાઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં પુરૂષો અને મહિલાઓની વિવિધ 42 સ્પર્ધા યોજાશે. રાજુલામાં સિંહના હુમલામાં યુવાનના મોત બાદ 2 સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા. મંત્રી ઋષિકેશ પટેલે લોથલમાં તૈયાર થનાર નેશનલ મેરીટાઈમ કોમ્પ્લેક્સની કામગીરીની સમીક્ષા કરી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 63 લાખની કિંમતના 410 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા. આરટીઈ હેઠળ ખાલી પડેલ 6000 બેઠકો માટે આવતીકાલથી 4થો રાઉન્ડ. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વન ડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય સવારના 7:20 થઈ છે. પ્રસ્તુત છે ભક્તિ

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, આરાધના કાર્યક્રમમાં આ ભજન આપ સૌ સાંભળી રહ્યા છો મુક્તા દવેના સ્વરમાં.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: જાણતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર PM સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
3: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
3: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

ભારતી વ્યાસના સ્વરમાં ગવાયેલા ભક્તિગીતની સાથે જ આજનો આરાધના કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ હતું આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, FM બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. પીએમ મોદી આજે એવિયનમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ પરના G7 સત્રોમાં ભાગ લેશે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાઉ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો. અમેરિકાએ ઇરાનની બંદરો પર નૌકાદળની નાકાબંધીને હળવી કરવાનું શરૂ કર્યું. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન

0: વચ્ચે બીજી વન ડે રમાશે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. સમાચાર વિગતવાર. G7 સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. શ્રી મોદી અને શ્રી ટ્રમ્પ વચ્ચે છેલ્લી મુલાકાત ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકામાં થઈ હતી. આજની બેઠકમાં બંને પક્ષો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત થવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થવાની અપેક્ષા છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે G7ના બીજા સત્રમાં સમાવિષ્ટ વિકાસ અને AI અંગેના સત્રોમાં ભાગ લેશે, જેની વિષયવસ્તુ છે બધાના લાભ માટે સંતુલિત સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસને ફરીથી શરૂ કરવો. તેઓ નાણાંકીય ભંડોળના સલામત, ઝડપી અને અસરકારક અમલીકરણ પર કાર્યકારી લંચમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડેર લેયર સાથે ત્રિપક્ષીય બેઠક કરશે. તેઓ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ટ્ઝ સાથે પણ મુલાકાત કરશે. ગઈકાલે શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. પ્રધાનમંત્રીએ કેનેડા, જાપાન અને બ્રિટનના પ્રધાનમંત્રી તથા UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે કેન્યા, દક્ષિણ કોરિયા અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. શ્રી મોદીએ આ દેશો સાથે સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશોને વિશ્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષના જોખમોથી બચાવવા અપીલ કરી છે. ફાન્સના એવિયનમાં G7 સમિટમાં આઉટરીચ સત્રમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા બધા દેશોને જોડતા ખલાસીઓની સલામતી સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં વિશ્વાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતે હંમેશા માનવતાને પ્રાથમિકતા આપી છે, જે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, આપત્તિ સ્થિતિસ્થાપક માળખા માટે ગઠબંધન, વૈશ્વિક બાયોફ્યુલ જોડાણ, મિશન લાઇફ અને માતાના નામે એક વૃક્ષ જેવી ભારતની આગેવાની હેઠળની પહેલોમાં પ્રતિબિંબિત થાય છે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. G7 નેતાઓએ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફરી ફાટી નીકળવા સામે લડવા માટે સંયુક્ત કાર્યવાહી કરવાની હાકલ કરી છે. ભારત, ઇજિપ્ત, કેન્યા અને દક્ષિણ કોરિયાએ આ પહેલને ટેકો આપ્યો છે, જેમાં ચેપગ્રસ્ત લોકોને શોધવા, સરહદ દેખરેખ અને સમુદાય જોડાણનો સમાવેશ થાય છે. બધા સભ્યોએ ઇબોલા માટે રસીઓ, પરીક્ષણો અને સારવારના વિકાસમાં સહયોગનું પણ વચન આપ્યું છે. G7 કેન્સરનો ઇલાજ શોધવા માટેની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. G7 દેશોએ નબળા દેશોને મદદ કરવા અને મજબૂત આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિકાસ અને રોકાણ ધિરાણમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અગ્રણી વેપારીઓ, CEO, રોકાણકારોને ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. ફ્રાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ 2026ના સમાપન સમારોહને સંબોધતા શ્રી ગોયલે ભારત ફ્રાન્સ નવીનતા ભાગીદારીની અપાર સંભાવનાને પ્રતિબિંબિત કરતા છેલ્લા 3 દિવસમાં પ્રાપ્ત થયેલા પરિણામોમાં આશાવાદ અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મેક્રોન વચ્ચે થયેલી વાતચીત પણ વધુ પ્રોત્સાહન પૂરું પાડશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાવ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો છે. આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ કરાર ગઈકાલે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં થયો હતો. ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે તમામ 6 રાજ્યો વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા પછી કિશાવ પ્રોજેક્ટ માટે કેબિનેટની મંજૂરી માંગવામાં આવશે. કરાર અનુસાર કેન્દ્ર સરકાર પ્રોજેક્ટનું 90% ભંડોળ પૂરું પાડશે, બાકીના 10% 6 રાજ્યો વચ્ચે વહેંચવામાં આવશે. એવી પણ સંમતિ થઈ છે કે હિમાચલ પ્રદેશને મળતું પાણી દિલ્હી અને રાજસ્થાન સાથે વહેંચવામાં આવશે. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણય યમુનાને સાફ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય કૃષિ સમીક્ષા બેઠક યોજી હતી. સાંભળીએ અંગે એક અહેવાલ.
2: श्री समीक्षा बैठक में कृषि मंत्री शिवराज सिंह चौहान ने कहा कि मौसम के दौरान उत्पन्न होने वाली किसी भी प्रतिकूल स्थिति से

0: कृषि और किसानों की सुरक्षा के लिए सभी आवश्यक कदम पहले से ही उठाए जाएं। श्री चौहान ने निर्देश दिया कि जिन जिलों में कम वर्षा या असमान वर्षा की संभावना है वहां पहले से ही पूरी तैयारी की जानी चाहिए। उन्होंने कहा कि राज्य सरकारों के समन्वय से फसलवार आकस्मिक योजनाएं तैयार की जानी चाहिए ताकि मौसम संबंधी किसी भी चुनौती की स्थिति में किसानों को तत्काल विकल्प, सलाह और सहायता प्रदान की जा सके। सुपर्णा सैकिया की रिपोर्ट के साथ समाचार कक्ष से प्रशांत कुमार।
1: नेशनल टेस्टिंग एजेंसी ए नीट परीक्षा पहला वालियों ने उम्मीदवारों ने छेतरपिंडी करनाराओ थी सावध रहेवा विनंती करी छे। एनटीए एक सोशल मीडिया पोस्ट में जणाव्युं छे कि स्केमर्स टेलिग्राम पर चेनलो चलावी रहा छे, फरीथी परीक्षाना पेपर शेर करवानो दावो करी रहा छे अने 14,000 थी 25,000 रूपियानी मांग करी रहा छे। एजेंसीए स्पष्ट कर्युं कि कोई पुनः परीक्षा प्रश्नपत्र लीक थयुं नथी। एनटीए डायरेक्टर जनरल अभिषेक सिंह मीडिया ने जणाव्युं कि एनटीए गैररीति मुक्त परीक्षा प्रक्रिया सुनिश्चित करवा माटे प्रतिबद्ध छे अने तमाम प्रश्नपत्रों सुरक्षित राखवामां आव्या छे। दरमियान उत्तर प्रदेशना मुख्यमंत्री योगी आदित्यनाथे नीट उम्मीदवारों माटे राज्य परिवहन निगमना बस भाड़ामां 50% डिस्काउंटनी जाहेरात करी छे। तेमणे मोहरमना सरघसो दरमियान कायदो अने व्यवस्था जाळवानो पण निर्देश आप्यो छे। અમેરિકાએ ઈરાની બંદરો પર નૌકાદળના નાકાબંધીને હળવી કરવાનું શરૂ કરી દીધું છે। વર્તમાન સંઘર્ષનો અંત લાવવા માટે તણાવ ઓછો કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે। ઈરાનના નાયબ વિદેશમંત્રીએ આની પુષ્ટિ કરતાં કહ્યું કે નાકાબંધી હટાવી એક એવો મુદ્દો હતો જેના પર અમે શરૂઆતથી જ ભાર મૂક્યો હતો। હવે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઔપચારિક હસ્તાક્ષર થાય તે પહેલા જ નાકાબંધી હટાવી લેવામાં આવી છે। અહેવાલો દર્શાવે છે કે ઓછામાં ઓછા 3 ઈરાની તેલ ટેન્કર અને 2 કાર્ગો જહાજો ગઈકાલે કોઈપણ અવરોધ વિના હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયા છે। અમેરિકા અને ઈરાની પ્રતિનિધિમંડળો શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડમાં ઐતિહાસિક શાંતિ કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવા માટે મળશે। આશા છે કે આ કરાર પ્રાદેશિક ઉર્જા પ્રવાહને સ્થિર કરશે અને ભવિષ્યની રાજદ્વારી વાટાઘાટો માટે એક માળખું પૂરું પાડશે। ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે। શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે। બીજી તરફ શ્રીલંકામાં ત્રિકોણીય વન ડે ક્રિકેટ શ્રેણીમાં આજે ભારત એ ટીમ અફઘાનિસ્તાન એ ટીમનો સામનો કરશે। આ મેચ સવારે 10 વાગે શરૂ થશે। તિલક વર્માની આગેવાની હેઠળની આ ભારતીય ટીમ અત્યાર સુધી શ્રેણીમાં ફક્ત એક જ મેચ જીતી શકી છે। મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે। આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે। આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું। ભારત હોકી મહિલા નેશનલ કપના સેમીફાઇનલમાં પહોંચી ગયું છે। ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું। ભારત હાલ પુલ એમાં આગળ છે। ભારતનો આગામી મુકાબલો આવતીકાલે સવારે ઉરુગ્વે સામે થશે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ।
2: આજે મોટાભાગના અખબારોએ G7 સમિટ તેમજ નીટ પેપર લીક અટકાવવા માટે ટેલિગ્રામ પર પ્રતિબંધના સમાચારોને પ્રથમ પાને છાપ્યા છે। સંદેશ લખે છે G7 રશિયા પર વધુ આકરા પ્રતિબંધોની વિચારણા, નીટ UG 22 જૂન સુધી ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ મુકાયો। નવગુજરાત સમય લખે છે ટ્રમ્પની G7 દેશોને ખાતરી, હવે યુક્રેન રશિયા યુદ્ધનો અંત લાવીશ। દિવ્ય ભાસ્કરે લખ્યું નીટ 2.0માં પેપર લીક ન થાય તે માટે 22 મી સુધી ટેલિગ્રામ બંધ।
1: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। ફાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે। યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાવ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો। અમેરિકા ઈરાની બંદરો પર નૌકાદળની નાકાબંધીને હળવી કરવાનું શરૂ કર્યું। અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી વન ડે રમાશે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે। આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: FM બેન્ડ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું ગોધરા કેન્દ્ર.

અને મિત્રો, હવે બરાબર 8 વાગે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને ત્યારબાદ 8 વાગે 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ સાંભળીશું.

કાર્યક્રમની શરૂઆત કરી સૂરભને બનાવી જોડી ફિલ્મના ગીતની સાથે. સ્વર છે રૂપકુમાર રાઠોડનો, ગીતકાર જયદીપ સહાની અને સંગીતકાર સલીમ સુલેમાન.

0: 10 લાખ ની લોટરી મને. વાવ,
1: ફસાણી.
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની.

0: પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
3: ચિત્રલોક કાર્યક્રમમાં હવે સાંભળીશું અરિજિતસિંહના સ્વરમાં એજન્ટ વિનોદ ફિલ્મનું ગીત, અમિતાભ ભટ્ટાચાર્યના ગીત છે અને પ્રીતમનું સંગીત.

સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

દોસ્તો, ચિત્રલોક કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો તાલ ફિલ્મનું આ ગીત. સ્વર છે સુખવિંદરસિંહ અને કવિતા કૃષ્ણમૂર્તિનો. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર એ આર રહેમાન.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
3: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
4: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબસે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબસે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
4: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

0: नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल्ली के भी पास है, दिल्ली के भी पास है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: रन फिल्म नो गीत हतो कुणाल गांजावाला अने ऋचा शर्मा ना युगल स्वरमा, समीर नी गीत रचना अने हिमेश रेशमियानु संगीत। અને આ હતી આજના ચિત્રલોક કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ। આ પ્રસારણ આપ સૌ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, FM બેન્ડ 102.1 દશાંશ મેગાહર્ટ્ઝ પર। સમય સવારના 9 થયા છે અને હવે સાંભળીશું અમારા મુંબઈ કેન્દ્ર પરથી વિવિધ ભારતીના કાર્યક્રમો।

એફએમ બેન્ડ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું ગોધરા કેન્દ્ર. સમય સવારના 10 થયા છે અને હવે સાંભળીશું ફિલ્મી ગીતો.

દોસ્તો, આજના કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીશું મોહબ્બત ફિલ્મના ગીતો. અને કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકર અને સાથીદારોના સ્વરમાં ગવાયેલ આ ગીતની સાથે. ગીતકાર ઇન્દિવર અને સંગીતકાર બપ્પી લહેરી.

0: 10 લાખ ની લોટરી મને. વાવ,
1: ફસાણી.
2: નકલી ઓફર્સ થી સાવધાન.
0: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: એફએમ ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
1: હેલો એફએમ ગોધરા.
2: ધાનપુર તાલુકાના ધામલી ગામ માંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
0: દર રવિવારે
3: સવારે 10 કલાકે
0: આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
4: દર બુધવારે સવારે 11 કલાકે.
0: અમારો ફોન નંબર નોંધી લેશો
5: 25 27 27.
6: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
5: 252727.
0: અને ગોધરાનો STD કોડ છે 026720672.

દોસ્તો, મોહબ્બત ફિલ્મના ગીતમાં આપ સાંભળી રહ્યા છો આશા ભોસલે અને કિશોર કુમારના યુગલ સ્વરમાં ઇન્દિવરની આ ગીત રચના, જેને સંગીત આપ્યું છે બપ્પી લહેરીએ.

આશા ભોસલે અને અનવરના સ્વરમાં હતું કુરબાની ફિલ્મનું ગીત, અને આ હતી આજના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. આ પ્રસારણ આપ સૌ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, FM બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર.

0: હવે બરાબર 10:30 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થતા કાર્યક્રમો સાંભળીશું.
1: વાગીને 30 મિનિટ થઈ છે. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં પ્રથમ ગીત સાંભળીએ તે પહેલા એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ ગીત સાંભળીએ મોહિત ચૌહાણ અને અંતરા મિત્રાના સ્વરમાં ફિલ્મ રાજનીતિ.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ બોડીગાર્ડ ફિલ્મનું આ ગીત.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ શ્રેયા ઘોષાલને ફિલ્મ જબ વી મેટ.

મિત્રો, આ સાથે જ આ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સવારના 10:45 થઈ છે. સુગમ સંગીતના કાર્યક્રમમાં આજે આપણે સાંભળીએ ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરના સ્વરમાં કેટલાક સુગમ ગીતો. પ્રથમ રચના ચીનુ મોદીની છે.

મિત્રો, ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરના સ્વરમાં આપે લક્ષ્મી ડોબરિયાની આ રચના સાંભળી, અને હવે આ જ કલાકારના સ્વરમાં ચીનુ મોદીની આ રચના.

0: મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આજના કલાકાર હતા ડોક્ટર ફાલ્ગુની ડોક્ટર. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 11 વાગે આજના મુખ્ય સમાચાર અપાશે.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આઈટી કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં તેજીના કારણે સેન્સેક્સ 300 પોઈન્ટ અને નિફ્ટી 94 પોઈન્ટથી વધ્યો. ફાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. પ્રધાનમંત્રી આજે એવિયનમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ પરના G7 સત્રોમાં ભાગ લેશે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીએ તમામ દેશોને વિશ્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષના જોખમથી બચવા અપીલ કરી. હોર્મુઝ સામુદ્રધુની આ સપ્તાહના અંતે ખોલવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલા શાંતિ કરાર બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવ 5.4% ઘટીને 78.66% થયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે સાંજે કેબિનેટ બેઠક યોજાશે. આરટીઈ હેઠળ ખાલી પડેલી 6000 બેઠકો માટે આવતીકાલથી 4થો રાઉન્ડ. 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારૂ આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગાસિંહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. સાવરકુંડલાના મેરિયાણામાં ફેન્સિંગ તારમાં ફસાતા સિંહબાળનું મોત. પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડાયો. તાપી જિલ્લાના વ્યારાના કણજા ગામે ગેરકાયદેસર રીતે રેતી ખનન પકડાયું. 3 હિટાચી મશીન, 10 નાવડીઓ અને રેતી ભરેલા 2 હાઇવા ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત. ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી. 4.48 લાખના દારૂ અને કાર સાથે 4 આરોપી ઝડપાયા. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 1.22 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. અને ફૂટબોલમાં આર્જેન્ટિનાએ આજે સવારે અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે અલ્જેરિયા સામે 3-0થી જીત મેળવી. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી ઉમ્મીદે.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો દિલ ધડકને દો ફિલ્મનું ગીત, જેને ગાયું છે સુકૃતિ કક્કર અને સિદ્ધાર્થ મહાદેવને.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અનુરાધા પૌડવાલ અને પંકજ ઉદાસે ગાયેલી પયામ સઈદીની આ ગઝલથી.

હરિહરન અને અલકા યાજ્ઞિકે ગાયેલી જાવેદ અખ્તરની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો શ્રેયા ઘોષાલને, ગઝલકાર નિદા ફાઝલે.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આઇટી કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં તેજીના કારણે સેન્સેક્સ 350 પોઈન્ટ અને નિફ્ટી 80 પોઈન્ટથી વધ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રીજા સરસંઘચાલક બાળાસાહેબ દેવરસને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓનો સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી રવનીતસિંહે અમૃતસર શ્રી માતા વૈષ્ણવદેવી કટરા વંદે ભારત એક્સપ્રેસને ગુરદાસપુર અને બટાલા થઈને નવા રૂટ પર લીલી ઝંડી આપી. પરાળી બાળવાના લાંબા ગાળાની સમસ્યાના ઉકેલ માટે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય આંતરમંત્રીસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. રાજસ્થાનના બાંસવાડાથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ટ્રક પાછળ ઘૂસી જતા એક બાળક સહિત 6ના મોત, 27 ઇજાગ્રસ્ત. ગીર સોમનાથ જિલ્લામાં યોગ ફોર હેલ્ધી એજિંગની વિષયવસ્તુ સાથે 21 જૂને સોમનાથ મંદિર પરિસરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ. જામનગર મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેઇલ મળતા નાશભાગ મચી. એલસીબી બોમ્બ સ્કવોડ સહિતનો કાફલો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પાટણની રાણકી વાવ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશેષ યોગ શિબિર તથા કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો. ફિફા વર્લ્ડ કપ 2026માં આજે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ જોર્ડનને 3-1થી પરાજય આપ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું. સૌમિલ મુનશી અને પરાગી પરમારે ગાયેલી હર્ષ બ્રહ્મભટ્ટની રચનાથી.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: દસ લાખ ની લોટરી મને, વાવ.
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: શરીરમાં બદલાવ, મનમાં બદલાવ, અને ઓહો હો, લાગણીઓમાં તો અઢળક બદલાવ. સ્ત્રી આખી જિંદગી પરિવાર માટે જીવતી રહે છે, પણ જ્યારે સ્ત્રીનો આવો સમય આવે ને, ત્યારે ઘણી વખત એ પોતાની જાતને એકલી અનુભવતી હોય છે. બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને પ્રિય શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સ્ત્રીના જીવનનો શ્રોતા મિત્રો એક એવો તબક્કો જ્યારે સ્ત્રી ખૂબ એકલતા અને બદલાવ અનુભવતી હોય છે. એને એમ લાગતું હોય કે જાણે એ બીમાર છે, ગંભીર રીતે બીમાર.
3: અને આ તબક્કો એટલે મેનોપોઝનો તબક્કો. પણ શ્રોતા સખ્યો, સૌથી પહેલા તો એક વાત સ્પષ્ટ કરી દઈએ, મેનોપોઝ એ કોઈ બીમારી નથી. યસ, મેનોપોઝ એ બીમારી નથી જ. મેનોપોઝ સ્ત્રીના જીવનનો એક સ્વાભાવિક તબક્કો છે. સામાન્ય રીતે 45-55 વર્ષની ઉંમર વચ્ચે માસિક ચક્ર બંધ થાય અને શરીરમાં હોર્મોન્સમાં બદલાવ આવે, એને મેનોપોઝ કહેવામાં આવે છે. અને એની મુખ્ય લાક્ષણિકતા છે હોટ ફ્લેશિસ, એટલે કે ઉકળાટ, ભયંકર ગરમી.
0: અચાનકથી બીજાને થતો હોય ને, એના કરતા વધુ પરસેવો થવા લાગે છે. ઊંઘ ઓછી આવે છે, ચીડિયાપણું વધી જાય છે, મૂડ બદલાય છે, થાક, સાંધાનો દુખાવો, કારણ વગરની બેચેની, આ બધું જ થાય છે. અને આ વર્તન મોટા ભાગે બધાને બહુ વિચિત્ર લાગે છે, ખાસ કરીને પુરુષોને. પણ ખબર છે સખીઓ, વધારે દુઃખની વાત શું છે કે આ વર્તન છે ને લગભગ સ્ત્રીઓની મહિલા મિત્રોને કે કુટુંબની અન્ય સ્ત્રીઓને પણ વિચિત્ર જ લાગે છે. અને સ્ત્રીને જ્યારે સ્ત્રી જ ન સમજી શકે ને, ત્યારે બહુ એકલવાયું લાગે. મને લાગે છે કે આવું થવાનું મુખ્ય કારણ એ છે કે જેમ એક સ્ત્રી થઈને આપણે આપણા જીવનમાં રહેલા પુરુષ શુભચિંતકોને, મિત્રોને આ વિશે વાત નથી કરી શકતા ને, તેમ આપણે આપણી સખીઓને કે પોતાની અંગત સ્ત્રીઓને પણ આ વિશે વાત નથી કરતા. અને ખબર નહીં કેમ,
3: કદાચ લિપિ એનું કારણ એ હોઈ શકે કે સ્ત્રી કદી સ્ત્રીને મિત્ર બનવા જ નથી દેતી, અને આજ બદલવાની જરૂર છે આપણે. સ્ત્રી શુભ ચિંતકો, સખીઓ દરેક સ્ત્રીના જીવનમાં હોવી જ જોઈએ, ને ન હોય ને તો સ્ત્રીએ પોતાના

0: માટે પૂરતું બનવાની જરૂર છે, એટલે કે સેલ્ફ સફિશિયન્ટ થવાની જરૂર છે. અને અહીં જ યોગ એક સુંદર મિત્ર બની શકે છે, કારણ યોગ મનને સંભાળે છે. યોગ દ્વારા શ્વાસ ધીમો થાય છે, મન શાંત બને છે. ચાલો કેટલાક એવા આસનો વિશે જાણીએ જે મેનોપોઝ દરમિયાન ખૂબ જ ઉપયોગી ગણાય છે. બદ્ધકોણાસન એટલે કે બટરફ્લાય પોઝ. આ આસન કમર અને પેલ્વિક વિસ્તારને આરામ આપે છે, શરીરમાં સ્ટીફનેસ ઘટાડે છે અને મનને શાંત બનાવે છે.
1: સેતુ બંધાસન બ્રિજ પોઝ. આ આસન પીઠને મજબૂત બનાવે છે, થાક ઘટાડવામાં મદદ કરે છે અને હોર્મોનલ સંતુલન માટે પણ ઉપયોગી માનવામાં આવે છે.
0: માર્જરી બીતિલાસન એટલે કે કેટ કાઉ સ્ટ્રેચ, જે કરોડરજ્જુને લચકદાર રાખે છે અને કમર તથા ગરદનના તણાવને ઓછો કરે છે.
1: બાલાસન એટલે કે ચાઇલ્ડ પોઝ. આ આસન મનને શાંતિ આપે છે અને ચિંતા તથા માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
0: આ તો થઈ મિત્રો આસનની વાત,
1: અને અમારી વાલી વાલી સખીઓ સાથે સાથે છે ને મેનોપોઝ પછી કેટલીક નિયમિત તપાસ પણ જરૂરી બને છે,
0: જેમ કે બ્લડ પ્રેશર,
1: ગાયનેક ચેકઅપ,
0: હાડકાની તંદુરસ્તી,
1: સ્તનની તપાસ.
0: આવી બધી જ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ,
1: કારણ કે સમયસરની કાળજી આવતીકાલની મોટી સમસ્યાઓથી બચાવી શકે છે.
0: તો વાલી બહેનો, મેનોપોઝનો અર્થ છે પોતાની જાતને ફરીથી ઓળખવાનો સમય,
1: પોતાની અંદરની શક્તિને ફરીથી શોધવાનો સમય,
0: અને કદાચ વર્ષો સુધી બીજાઓ માટે જીવ્યા પછી થોડું પોતાના માટે જીવવાનો સમય.
1: અને હવે આટલી સુંદર મજાની અને મિનિંગફુલ વાત કર્યા બાદ શ્રોતા મિત્રો, અમે આપ સૌના માટે થોડો સમય કાઢીશું, કાર્યક્રમમાં આપના વિશેષ પત્રો અને ઈમેલ્સ વાંચીશું. તો શ્રોતા મિત્રો, આ સંદેશ છે ધર્મેન્દ્રસિંહજીનો જામનગરથી. જણાવે છે કે 29 મે અને શુક્રવારના રોજ રજૂ થયેલ નાટક વાત જાણે એમ છે ખૂબ પસંદ પડ્યું. એ દિવસે જોગાનુજોગ લાઈવ પ્રસારણમાં અનાઉન્સર પણ અનુજાબેન હતા, એટલે એવું લાગ્યું કે આખી સહિયરની ટીમ સાથે છે. તો વળી 3 જૂન અને બુધવારના રોજ મૌલિનભાઈની મુલાકાત બહુ જ સરસ. કેટલા બધા માણસોના પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ ગયા, બહુ સરસ કાર્યક્રમ રહ્યો. ઘણી બધી જૂની યાદી આપી અને યાદો તાજી થઈ ગઈ. તો 10 જૂન અને બુધવારના રોજ કાર્યક્રમમાં ખૂબ બધા પત્રો અને ઈમેલ્સનો સમાવેશ થયો, જે લગભગ 22 મે થી લઈને અત્યાર સુધીના ઘણા બધા પત્રો હતા. મારા સંદેશાનો પણ ખૂબ સરસ રીતે જવાબ આપવામાં આવ્યો, ખૂબ ગમ્યું. વાહ ધર્મેન્દ્રસિંહજી, ખૂબ સરસ અવલોકન છે આપનું કે 29મી તારીખના રોજ અનાઉન્સર અનુજાબેન હતા અને સહિયરની આખી ટીમ જાણે પૂરી થઈ. આપના અભિપ્રાયો અમને નિયમિત મળે છે, અમને ખૂબ ગમે છે.
0: ધર્મેન્દ્રસિંહજીના સંદેશ બાદ હવે ગાયત્રીનગર સરખેજ અમદાવાદથી સૈયર સખી નંદુબેનના 2 પત્રો મળ્યા છે, જે વાંચીએ. પત્રમાં એમની સાથે જોડાયા છે વર્ષા, દક્ષા, ધરતી, મનુબેન, તપન, પિંકી તથા મુકેશભાઈ. આકાશવાણી અમદાવાદ સૈયર પરિવારને હાર્દિક શુભેચ્છા સાથે તેઓ જણાવે છે કે સૈયર કાર્યક્રમના અમે નિયમિત શ્રોતા છીએ અને નિયમિત રીતે સૈયર કાર્યક્રમ સાંભળીએ છીએ. રેડિયોમાં આવતા દરેક કાર્યક્રમ હું સાંભળું છું, પણ સૈયર મારો સૌથી મનગમતો કાર્યક્રમ છે. બંને બહેનોની રજૂઆત ખૂબ જ સરસ હોય છે અને હિતેશભાઈ માવાણીની પ્રસ્તુતિ પણ સરસ હોય છે, એટલે કાર્યક્રમમાં તો જાણે કે મોજ પડી જાય છે. આગળ એમણે કાર્યક્રમની સમીક્ષામાં લખ્યું છે કે તારીખ 3 એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે ઉજવવામાં આવ્યો હતો, જે ખ્રિસ્તીઓનો તહેવાર છે. 2000 વર્ષ પહેલા ઈસા મસીહને કાંટાવાળો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને કાનમાં ખિલ્લાઓ લગાડવામાં આવ્યા હતા. મને ગમ્યું અંતર્ગત અભિષેક દરજીની ત્રિલોક સંઘાણી સાથેની વાતચીત સાંભળી, જેમાં રાજેશ વણકરની હીર નવલકથા વિશે વાતો કરી. હીર આદિવાસી હતી અને હિંમતથી આગળ આવી હતી. તારીખ 6 એપ્રિલે કાઠિયાવાડી સૌરાષ્ટ્રની ભાષાઓની વાતો કરી, જેમાં દર્શકભાઈ કાઠિયાવાડી શબ્દો બોલ્યા તે ગમ્યું. બકાલુ, ફટાણું, કટાણે વગેરે. કૃતિ દેસાઈની વાર્તાઓની પ્રસ્તુતિ ગમી. તેમણે રજૂ કરેલ કાવ્ય પણ ગમ્યું અને પસંદગીનું ગીત પણ એ દિવસનું ગમ્યું. તો એમના બીજા પત્રમાં તેઓ જણાવે છે કે અમે સાથે બેસીને રેડિયો સાંભળીએ છીએ. તારીખ 8 એપ્રિલના રોજ બંકિમચંદ્ર ઉપાધ્યાયની પુણ્યતિથિ હતી. તેમણે 14 નવલકથાઓ લખી છે. નૃતિ શાહ દ્વારા પ્રસ્તુત વાર્તા અને કવિતા ગમ્યા. તારીખ 10 એપ્રિલના રોજ વર્ષા અડાલજાનો જન્મદિવસ હતો. વર્ષા અડાલજા સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળવાની ખૂબ ગમી. અરે વાહ નંદુબેન, તમારી એક વસ્તુ મને ખૂબ જ ગમે છે, ખબર છે કઈ? તમે કાર્યક્રમ માત્ર સાંભળતા નથી, પણ પૂરેપૂરો રસપૂર્વક સાંભળો છો. અને રેડિયો માટે તો કહી શકાય ઘર બેઠે ગંગા, ક્યાંય ગયા વગર ખૂબ ઉપયોગી અને મહત્વ

0: ની વાતો રેડિયો સાંભળનાર સુધી પહોંચાડે છે અને ખુશીની વાત એ છે કે આ સગવડનો તમે પૂરેપૂરો લાભ લો છો. પત્રો પણ એટલા સરસ લખો છો કે વાંચીને અમારો ઉત્સાહ વધી જાય છે. આટલા સરસ પત્રો બદલ ખૂબ ખૂબ આભાર.
1: તો નંદુબેનના પત્રો બાદ હવે આ ત્રણ પત્રો જામનગરથી અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીના છે. લખે છે કે કાર્યક્રમમાં અવનવી મુલાકાતોમાંથી ઘણું જાણવાનું મળે છે. તારીખ 13 એપ્રિલના રોજ હિન્દુના પવિત્ર દિવસ વરુથીની એકાદશી વિશે વાત કરી તે સુપરહિટ રહી. વળી તે દિવસે લેખક સુભાષ શાહનો જન્મદિવસ હતો ને તેમની કવિતા હસવું નથી રડવું નથી અને બીજી ઘણું કર્યું કે કશું ના કર્યું ખરું કહું થાક્યો છું આ બધી કવિતાઓ ઘણી સમજવા જેવી વાતો કરી ગઈ. અને અનામિકા વસાણીએ ચા વિશેનો વાર્તાલાપ આપ્યો તે ગમ્યો. ફરમાઈશી ગીત પણ સરસ હતું. તો અન્ય પત્રમાં બાબુભાઈ જણાવે છે કે 4 મેના રોજ ગુજરાતની વિવિધ બોલીની વાતો કરી. એમાં જે કચ્છી બોલીની વાતો કરી તે સુપરહિટ હતી. કચ્છમાં વખણાતા માટીકામની પણ વાતો કરી, સરસ માહિતી આપી. તો તારીખ 6 મે અને 13 મેના રોજ પત્રો અને ઇમેલ્સના ખૂબ લાગણી અને પ્રેમથી જવાબ આપવામાં આવ્યા તે બદલ આપ બંને બહેનોનો આભાર. તો ધીરજભાઈ રબારીની મુલાકાતમાં જે વાતો કરી તેમાંથી ઘણું જાણવાનું મળ્યું. ધીરજભાઈ રબારીનો આભાર, અભિનંદન. તો વળી 22 મેના રોજ સહિયરમાં જીવ વિવિધતા વિશે જે વાર્તા સંભળાવી એમાં મજા આવી ગઈ અને ડોક્ટર મેડમે ત્વચાની સંભાળ વિશે ઘણી જાણવાલાયક માહિતી પણ આપી. આપ ત્રણેયને આ કાર્યક્રમની પ્રસ્તુતિ બદલ અભિનંદન. બાબુભાઈ, આપના પત્રો અમને વહેલા મોડા પણ નિયમિત મળતા હોય છે અને કોઈ વખત ઘણા લાંબા સમય સુધી કાર્યક્રમમાં આપના પત્રોનો સમાવેશ પણ નથી કરી શકતા. પછી એક સાથે ઘણા પત્રો સામેલ થાય એવું બને, પણ આપ નિયમિત એક ખૂબ જ સારા શ્રોતા અને પરિવારના પોતાના સભ્યની જેમ અભિપ્રાય આપો જ છો ભૂલ્યા વિના. અમારા માટે આ ખૂબ જ ખુશીની વાત છે. આપનો ખૂબ ખૂબ આભાર.
0: બાબુભાઈના ત્રણ પત્રો પછી હવે લિપિ આ બે પત્રો છે ગામ લાઠીથી દીપકભાઈ પરમારના અને પત્રમાં તેમની સાથે જોડાયા છે રમણીકભાઈ, ગીતાબેન, નાના રાજકોટના કાળુભાઈ, જાનાબેન, યુવરાજ, કેતન, પાર્થ, કરસનદાસ બાપુ, જાડિયાના માધુભાઈ અને અમદાવાદથી પ્રીતિબેન. વા દીપકભાઈ, હંમેશા અલગ અલગ શહેરથી અલગ અલગ સાથી મિત્રો તમારી સાથે જોડાય છે પત્રમાં, જે ખૂબ જ ખુશીની વાત છે. તેઓ જણાવે છે કે સૈયરના દરેક કાર્યક્રમ અમે સાંભળીએ છીએ અને સારી એવી જાણકારી મળે છે. અનામિકા વસાણી દ્વારા ચા વિશેનો વાર્તાલાપ, ત્રિલોકભાઈ સંઘાણીની મુલાકાત, રીમા શાહની મુલાકાત, ગાંધીજી વિશે રૂપક, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શ્રોતાઓના મંતવ્યો અને વકીલ વત્સલ શાહની મુલાકાત ખૂબ જ ગમી. ત્યારબાદ તેમણે એક સુવિચાર શેર કર્યો છે. આત્મવિશ્વાસ જીવનની મોટી શક્તિ છે. આત્મવિશ્વાસ ક્યારેય હારતો કે મરતો નથી. આ ઉપરાંત દીપકભાઈએ બીજો પણ એક પત્ર લખ્યો છે જેમાં તેઓ જણાવે છે કે સુરદાસજીનું 60 કડીનું પદ છે જે સુરસાઠી નામે પ્રસિદ્ધ છે, જેમાં સુરદાસજી એક લોભી વેપારીને ઉદ્દેશીને ઉપદેશ આપતા કહે છે. તેની પ્રથમ કડી આ પ્રમાણે છે. કૃષ્ણ સુમર તન પાવન કીજે, જોલો જગ અપના સો કીજે. હે મનુષ્ય, તું શ્રી કૃષ્ણનું સ્મરણ કર તો આ જીવન પાવન થઈ જશે. સંસાર એક સ્વપ્ન છે, સ્વપ્ન ટકવાનું નથી. શ્વાસે શ્વાસે આયુષ્ય ઘટે છે. મરણનો ભય પાસે આવતો જાય છે, ગયેલો સમય પાછો આવતો નથી. વૃક્ષના ખરેલા પાંદડા ઉડી જાય છે. જીવન પણ એવું જ છે. વિવેકથી વર્તો, ધર્માચરણ કરો તો માતાના ઉદરમાં ઊંધે માથે રહેવાનું દુઃખ ફરી ફરીને ભોગવવું ન પડે. જન્મ મરણનો ભય ટળી જાય. પશુ પક્ષી જીવજંતુ આદિના અનેક અવતારો લેતો તું મનુષ્ય યોનિમાં આવ્યો છે. તું ગમે તેટલી સંપત્તિ કમાઈશ, સાથે કંઈ જ આવવાનું નથી. કેવળ ને કેવળ ધર્મ જ આવવાનો છે. તું ભગવાનને ભૂલે છે કેમ કે તું વિષયો પાછળ દોડે છે, પ્રતિષ્ઠા માટે ફાંફા મારે છે, થોડું મળે ત્યાં વધારે મેળવવાનો લોભ કરે છે. તે તો મૃગ તૃષ્ણા છે. મૃગ જળથી કોઈની તરસ છીપી છે? જેને ગર્ભમાં રક્ષા કરી આ સુંદર દેહ આપ્યો છે તેને તું ભૂલી જાય છે? આવો તારો પુરુષાર્થ, ઘડપણમાં પસ્તાઈશ. ખરું કરવાનું તો રહી ગયું, માટે અત્યારથી જ ચેત અને ભગવાનની ભક્તિ કર. ઓહો હો હો દીપકભાઈ, તમે તો ખરેખર જીવનનો ગૂઢાર્થ આજે સૌની સાથે વહેંચ્યો. ખૂબ સરસ જ્ઞાનની વાતો લખીને આપે મોકલી છે જે સૌ માટે ઉપયોગી અને દિશા સૂચક બની રહેશે.
1: તો હવે આ રંગબેરંગી શ્યાઈથી ખૂબ જ શણગાર કરેલો પત્ર મળ્યો છે, સુસ્વચ્છ અક્ષરોથી લખાયેલો. ગામ ચરાડા, તાલુકા માણસા, જિલ્લા ગાંધીનગરથી આપણા શ્રોતા મિત્ર ગિરીશભાઈ મેસરિયાનો. લખે છે કે રાજદરબારના મુશાયરામાંથી ગઝલને આમ જનતા

0: ગુજરાતના માહોલમાં લોકભોગ્ય કરનાર ગુજરાતી સાહિત્યના લોકપ્રિય ગઝલકાર આદિલ મંસૂરી સાહેબનો જન્મદિવસ 18મી મે સોમવાર. આ કાર્યક્રમ ખૂબ સુંદર. આદિલ સાહેબને ભાવાંજલિ આપતા આદિલના જીવન અને કવન વિશે અત્યંત ભાવનાસભર સાહિત્યિક વાતો આપ બંને બહેનોએ કરી હતી, જે અનન્ય અને અફલાતુન સ્વર શૈલીએ શ્રોતાઓના રોમે રોમમાં મંત્રમુગ્ધતા પ્રગટાવી જ ગઈ હશે. આજના કાર્યક્રમનું શ્રવણ અદભુત જણાયું. ઉરમાં આનંદની હેલી ઉભરાણી, પગરવ આદિલ સાહેબનો પ્રથમ ગઝલ સંગ્રહ, પછી સતત વળાંક અને ગઝલના આઈનાઘરમાં આ ગઝલ સંગ્રહો પ્રસિદ્ધ થયા. આદિલનું વતન અમદાવાદ, ભાગ્યશાળી માણસોનું માદરે વતન અમદાવાદ. અમદાવાદીઓ વિશ્વના કોઈ પણ દેશમાં જાય, બલકે પ્યારા અમદાવાદને અહર્નિશ યાદ રાખે. જ્યારે આદિલને અમદાવાદ છોડી અમેરિકા જવાનું થયું, ત્યારે આ વતન પ્રેમી કવિરાજને સાસરે જતી નવોઢા નારી જેવું દિલ દર્દ થયું હતું. ને એમની કલમમાંથી સ્નેહનો શુભ્ર પ્રવાહ છલકાયો. પ્રથમ ધ્રુવ પંક્તિ, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
1: અને આ જ ગઝલનો અંતિમ શેર છે, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ પછી ઉમરભર મળે ન મળે.
0: આ કાર્યક્રમમાં આપ બંને બહેનોએ તજજ્ઞ મૂર્ધન્ય સાહિત્યકારની જેમ આદિલની ગઝલોનું પઠન કર્યું હતું. હવે કંઈ જ બાકી નથી. આ દિવસનો કાર્યક્રમ અણમોલ લાગ્યો. તમારો સ્વર અનુપમ હતો, જાણે સરસ્વતી દેવીનો સાક્ષાત્કાર થયો હોય. આપે રજૂ કરેલ આદિલની અન્ય રચનાઓનો આસ્વાદ માણતા અઢળક આનંદ થયો. આધુનિક ગુજરાતી કવિઓમાં 6 અક્ષરના નામવાળા રમેશ પારેખ અને મૃત્યુનો આભાસ અર્પતું મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ના મહાકવિ થવા સર્જાયેલ રાવજી પટેલ તથા આદિલ મંસૂરી ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના પ્રયોગશીલ કવિવરો હતા. વાહ ગિરીશભાઈ, આપને તો ગઝલો વિશે સાહિત્યકારો વિશે ઘણી બધી માહિતી ખબર છે, અને આપે એવી માહિતી શેર કરી અમારી સાથે જે અમારા માટે પણ નવી હતી. તો શ્રોતા મિત્રો, ગિરીશભાઈએ આદિલ સાહેબની એમને ગમતી કવિતાઓના અંશ અને થોડા મુક્તકો લખીને મોકલ્યા છે. એ આંખ ઉઘાડે અને શરમાઈ ગઝલ, એ કેશને ગૂંથે અને બંધાઈ ગઝલ, કોણે કહ્યું લઈને કોઈ આકાર નથી, એ અંગ મરડે અને વળ ખાય ગઝલ,
1: આવ્યું તો કોઈ સ્નેહની જાગીર લઈ ને હાથમાં સૌંદર્યની તકદીર લઈ, હું વાત કરું ત્યાં કોઈ ચાલ્યું એ ગયું, શોધું છું હવે આંખમાં તસવીર લઈ,
0: લાખ કાંટાઓ મથે સંતાડવા તે છતાંય ફૂલ ક્યાં સંતાય છે, દુઃખ પડે છે એનો આદિલ ગમ ન કર, ભાગ્યમાં જે હોય છે તે થાય છે,
1: ફૂલો ખીલ્યા કે ખાર મને કઈ ખબર નથી, કોની હતી બહાર મને કઈ ખબર નથી, પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કઈ ખબર નથી.
0: વાહ ગિરીશભાઈ, મજા આવી ગઈ. આદિલ સાહેબની આટલી બધી ગઝલો પંક્તિઓ એક સાથે અમને વાંચવાની પણ મજા આવી, અને આપ સૌને સાંભળીને પણ આનંદ થયો જ હશે. તો શ્રોતા મિત્રો, ગિરીશભાઈએ હર હંમેશની જેમ એમની પોતાની લખેલી પણ એક કવિતા મોકલાવી છે, એ વાંચીએ છીએ. જિંદગીની રસધારનો ઘૂઘવતો મહાસાગર ઉભરાય, આકાશવાણી અમદાવાદમાં. 90-90 વર્ષના સમયપટની મહેક મહેકાય, આકાશવાણી અમદાવાદમાં.
1: સંગીત સાહિત્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ અનોખો, સહ્યરની અમૃતવાણીમાં બંને બહેનોનો પંચમ સુર સંભળાય, આકાશવાણી અમદાવાદમાં.
0: પ્રાતઃકાળે ભક્તિ સંગીતમાં ભજનના ભડાકા વાગે ભારી, સુગમ સંગીતમાં ગુજરાતી ગીતોની ફૂલછાબ સુહાય, આકાશવાણી અમદાવાદમાં.
1: યુવવાણીનો થનગનાટ ભર જોબનની પાંખે આભ આંબે, ગામના ચોરામાં લીલીછમ લીલુડી ધરતી લહેરાય, આકાશવાણી અમદાવાદમાં.
0: ફિલ્મી સંગીતના કેફમાં જોબન ધનના અધૂરા શમણા જાગે, સીમા સુરક્ષા દળના સૈનિકોના માનમાં રોજ રોજ જયમાલા અર્પણ થાય, આકાશવાણી અમદાવાદમાં.
1: મારી તમારી ને આપણી અજરા અમર રહે આકાશવાણી, જગતભરમાં મોદી સાહેબની મન કી બાતનો જય જયકાર ગવાય, આકાશવાણી અમદાવાદમાં.
0: ઓહો ગિરીશભાઈ, અમે બસ એટલું કહેશું કે આપનો આકાશવાણી પ્રત્યેનો પ્રેમ, અમારા પ્રત્યેની લાગણી અને પત્ર લખવા માટેની આપની મહેનત, આપનો ઉત્સાહ ભરપૂર છલકાય આપના પત્રોમાં. આપના પત્રો વાંચવાની છે ને, કારણ કે આપ લખો છો એટલું સુંદર, એટલે ખૂબ મજા આવે છે. સાથે સાથે આપના પત્રોની વિશેષતા એ છે કે સુંદર રીતે લખાયા હોય છે, એટલે અમને પત્ર જોઈને જ ખુશી થઈ જાય. ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.
1: તો હવે આ પત્ર છે જિલ્લા ભાવનગર.

0: તાલુકા તળાજા ગામ બપાડાથી નિયમિત શ્રોતા પોપટભાઈ રાવળનો. એમની સાથે છે પિનશુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને મકવાણા પરિવાર. સૈયર કાર્યક્રમ રજૂ કરતા બંને બહેનોને પ્રેમભર્યા નમસ્કાર કરીને તેઓ જણાવે છે કે સૈયર કાર્યક્રમ અમારો ખૂબ માનીતો કાર્યક્રમ છે. રેસીપીઝ તથા મુલાકાત તમે સરસ આપો છો, તો સાથે જ તેમણે એક સૂચન કર્યું છે કે દર બીજા બુધવારે પત્ર અને ઇમેલ્સના જવાબ આપો તો પત્ર મિત્રોમાં આનંદ અને લાગણીના ઝરણા વહેતા રહે. પોપટભાઈ, યે બાત તો કુછ હજમ નહીં હોઈ. આપે સૂચન કર્યું છે કે દર બીજા બુધવારે પત્રો અને ઇમેલ્સ લો તો શ્રોતા મિત્રોમાં આનંદ અને ઉત્સાહ જળવાઈ રહે, અને અમે તો દર બુધવારે પત્રો અને ઇમેલ્સ લઈએ જ છીએ ને, જે આપની અપેક્ષા કરતા પણ વધુ થયું. આપનો 20મી મે લખેલો પત્ર છે અને એ દિવસે સૈયરના પત્ર મિત્ર ધીરજભાઈ વી રબારીને અમે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા હતા. આશા છે કે આ નવીન પહેલ આપને ચોક્કસ ગમી હશે.
1: તો હવે આ પત્ર છે ભાવનગરથી આપણા વિશિષ્ટ શ્રોતા મિત્ર, વિશિષ્ટ પત્ર મિત્ર પ્રવીણ ચંદ્ર પી વાઘેલાનો. પત્રમાં એમને ગમતા કાર્યક્રમ વિશેની સમીક્ષા લખીને મોકલાવી છે, સાથે સાથે એક સુવિચાર પણ છે. લખે છે કે 4 મે ના રોજ સોમવારના કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા કચ્છની બોલીઓ, હસ્તકળા, સંસ્કૃતિ અને ભરતકામ પરનો સુંદર વાર્તાલાપ રજૂ થયેલ, તે સાંભળવાની મજા આવી. તેમજ જૂનાગઢના કિરીટભાઈ સોલંકી દ્વારા રેડિયો પ્રસારણના 90મા વર્ષની ગૌરવવંતી યાત્રા ગુજરાતની સુંદર વાતો તેમજ 4 કચ્છી ગીતો જે રજૂ થયા હતા તે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ. તો 6મે બુધવારના કાર્યક્રમમાં આપ બંને બહેનો દ્વારા શરૂઆતમાં ગરમીથી બચવા માટેના વિવિધ ઉપાયોની સુંદર વાતો કરવામાં આવી, તેમજ શ્રોતાઓના પત્રોના જવાબો અને ઇમેલ્સનું વાંચન સાંભળવા મળેલ. મારા 2 પત્રોના લાગણીસભર જવાબો સાંભળીને મને ખૂબ ખુશી થઈ. તો 8મી મે અને શુક્રવારના કાર્યક્રમમાં આપ બહેનો દ્વારા શરૂઆતમાં સારા વિચારો, વર્તનો વિશેની વાતો તેમજ રેડક્રોસ દિનની વાતો તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા મુલાકાતમાં વત્સલ શાહ સાથેનો વાર્તાલાપ, જેમાં લોક અદાલત અને લોકોને માન્ય પ્રશ્નોનું સલાહ દ્વારા સમાધાન, આ વિષય ઉપર જે વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાનું ખૂબ ગમ્યું હતું. પ્રવીણ ચંદ્રજી, આપ હંમેશા એક નાનકડા પત્રમાં ઘણી બધી વાતો લખીને મોકલાવતા હોવ છો, આપના અભિપ્રાયો બધા જ અમારા સુધી પહોંચાડો છો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અંતમાં આપ એક સુવિચાર લખ્યો છે, પ્રેમ પથ હંમેશા સ્વર્ગ તરફ લઈ જાય છે.
0: અને હવે પછીનો આ પત્ર છે જિલ્લા ખેડા, તાલુકા નડિયાદ, મુકામ ઉત્તરસંડાથી સૈયરના શાયર મિત્ર એવા રમેશ એલ ભાટિયાનો. બંને બહેનોને મીઠા મીઠા વંદન સહ આ વખતે પણ એમણે એમની સ્વરચિત શાયરી લખીને મોકલી છે. આકાશવાણી હૈ સબકી આકાશવાણી, સુનતા રહેતા હું મેં રોજ દિન ભર આકાશવાણી. આકાશવાણી કિસી ખિલોને કા નામ નહીં, યે મનોરંજન કા હૈ સાથી, ફિર ટીવી કા કુછ મુજે કામ નહીં. મેને સિર્ફ ખ્યાલો સે સપનો મેં મનોરંજન કી સેજ સજાઈ થી, દિલ કી ખાલી દીવારો પર ગુલ મહોર કે ગીતો કી તસવીર બનાઈ થી. મેરી શાયરી કી કલિયો કા સૈયર મેં કોઈ હિસાબ નહીં, સુગમ સંગીત કી કલિયો મેને લોક સંગીત કો ભી અપનાયા થા. મેરી આંખો મેં ગમ કી કોઈ બરસાત નહીં, ઓર સૈયર કે ફૂલો કા કોઈ જવાબ નહીં. અરે વાહ વાહ વાહ રમેશભાઈ, હર હંમેશની જેમ આ વખતે પણ તમે ખૂબ જ સુંદર શાયરી કવિતા લખીને મોકલી છે. આપની શાયરી ઉપરથી અમને અંદાજ આવે છે કે તમે તમારા જીવનમાં કોઈ પણ માધ્યમ કરતા સૌથી ટોચ ઉપર માત્ર ને માત્ર આકાશવાણીને રાખ્યું છે, જે અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે.
1: શ્રોતા મિત્રો, હવે આ પત્ર આવ્યો છે ગામ ધારડી, તાલુકા તળાજા, જિલ્લા ભાવનગરથી. પત્ર બારૈયા પરિવાર તરફથી મળ્યો છે અને આ એમનો સહિયર કાર્યક્રમમાં પ્રથમ પત્ર છે, તો સ્વાગત થઈ જાય આમનું.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
1: આ પત્ર ખૂબ જ સુંદર અક્ષરોથી લખવામાં આવ્યો છે અને સરસ મજાની વાત લખી છે કે અમે આકાશવાણીમાં પ્રથમ પત્ર 20 વર્ષ કે એનાથી પણ પહેલા લખ્યો હતો, જ્યારે મારા પપ્પા મારા જેટલી ઉંમરના હતા અને આજે હું એટલી ઉંમરનો છું. અમારા પરિવારના મારા દાદા પરસોત્તમભાઈ, ઘરના વ્યક્તિઓ મનસુખભાઈ, આકાશભાઈ, જયદીપભાઈ, કિશનભાઈ તથા આરતીબેન, આશાબેન, કાજલબેન અને અમારા લાડલી ભાણીબા હિતિકાબેન અને કૃતિકાબેન, તેમજ અમારા બારૈયા પરિવાર તરફથી બંને બહેનોને જય શ્રી કૃષ્ણ. આપને પણ અમારા બંને તરફથી જય શ્રી કૃષ્ણ. હવે વાત એમ થઈ કે આપનો પ્રથમ પત્ર તો મળ્યો, પણ અમારા આ શ્રોતા મિત્ર કોણ છે ને, એ ખબર ના પડી. આપે આપના પરિવારના સભ્યોના નામ લખ્યા પણ આપનું નામ આપ નથી લખી શક્યા. નેક્સ્ટ પત્રમાં જરૂરથી લખીને મોકલાવજો. આગળ આપે જણાવ્યું છે કે તમારા આકાશવાણી

0: કેન્દ્ર અમદાવાદ તરફથી પ્રસારિત થતા તમામ કાર્યક્રમો મારા દાદીમાં વિજુબેન ખૂબ હેત અને ઉત્સાહથી સાંભળે છે. એમની ખૂબ ઈચ્છા હતી કે આપણે પણ બધા મિત્રોની જેમ પત્ર લખીએ, એટલે આજે એમણે સૌ પ્રથમવાર પત્ર લખ્યો છે. હવે આપ હર હંમેશા આવી રીતે પત્ર લખતા રહેજો, અમે આપના પત્રોની આપના નામ સાથે રાહ જોઈશું.
1: તો હવે ઈમેલ તરફ આગળ વધીએ. ગામ જાડિયા અમરાજી, તાલુકા પાલીતાણા, જિલ્લા ભાવનગર થી આ ઈમેલ છે માધુભાઈ ચૌહાણ નો. સાથે છે લખમણભાઈ, ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. જણાવે છે કે અમે સહયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. બંને બહેનો ખૂબ જ સરસ કાર્યક્રમ રજૂ કરે છે. જ્યાં સુધી સહયર કાર્યક્રમ સાંભળું નહીં ત્યાં સુધી જમવાનું ભાવતું નથી. આગળ તેઓ જણાવે છે કે તારીખ 29 મે શુક્રવારે જે નાટક રજૂ થયું તે સાંભળવાની મજા આવી. શ્રોતા મિત્રોની ફરમાઈશ હતી ઘણા સમયથી કે કોઈ વખત કાર્યક્રમમાં આવી રીતે નાટક પણ સંભળાવો, અને એ જ ફરમાઈશના આધારે અમે નાટક આપ્યું અને આપને ગમ્યું એ જાણીને ખૂબ ખુશી થઈ. તો અન્ય એક ઈમેલમાં તેઓ લખે છે કે તારીખ 3 જૂન નો કાર્યક્રમ રજૂ થયો તે ખૂબ જ સરસ હતો. મિત્રોના પત્રો અને હિતેશભાઈ માવાણીએ લીધેલી મુલાકાત, 90 વર્ષની વાતો, આકાશવાણી વિશેની માહિતી ખૂબ સરસ હતી. જામનગરના ધર્મેન્દ્રભાઈએ મને યાદ કર્યો, તેમનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણીએ મને આવા મિત્રો દીધા છે. મને આવી આશા નહોતી, પણ ઠેઠ અમેરિકાથી મને ફોન આવે છે કે માધુભાઈ કાર્યક્રમનું રેકોર્ડિંગ મોકલો. વાહ માધુભાઈ, અમે તો એવું માનીએ છીએ કે આપ સૌ શ્રોતા મિત્રોનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ જ છે કે જેણે સહયર કાર્યક્રમને આટલી બધી લોકપ્રિયતા અપાવી છે. થેન્ક યુ સો મચ.
0: હવે આ ઈમેલ છે ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈનો. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે એમના ભાણિયા ભાણકીની આખી ટીમ છે, શ્રેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને રીવા. લખે છે કે 25મી મે તેમજ 27મી મે ના કાર્યક્રમ ખૂબ સરસ હતા. મહેશભાઈ શાહ સાથેનો હિતેશ માવાણી સરનો વાર્તાલાપ સાંભળવાની મજા આવી. એ વાર્તાલાપ ખૂબ માહિતીસભર, ઉપયોગી, જ્ઞાનવર્ધક અને લાજવાબ હતો. ગુજરાતી ગીત પણ સરસ હતા. તો 29મી મે ના રોજ 5મો શુક્રવાર હોવાથી આવેલ નાટક સરસ હતું, સાંભળવાની મજા આવી ગઈ. આવા જ નાટકો આપતા રહેજો. જી અમિતભાઈ, આપનું સૂચન અમે ચોક્કસથી ધ્યાનમાં રાખીશું.
1: અને હવે આ ઈમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકીનો, અને એમની સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. કિરીટભાઈ લખે છે કે જે પરિવારમાં પતિ પત્ની બંને ઘરથી બહાર નોકરી કરવા જતા હોય એમની પરિસ્થિતિને નાટક વાત જાણે એમ છે દ્વારા વર્ષાબેન અડાલજાએ ખૂબ જ ઝીણવટપૂર્વક સારી રીતે લખીને અને નાટકના કલાકારોએ પણ ખૂબ જ સરસ રીતે રજૂઆત કરી. દક્ષાબેન દવેની પ્રસ્તુતિ પણ ખૂબ જ સરસ રહી. અને આ નાટક સહયર કાર્યક્રમ દ્વારા તમે અમારા સુધી પહોંચાડ્યું તે માટે આકાશવાણી અમદાવાદનો ખૂબ ખૂબ આભાર. તારીખ 3 જૂનના કાર્યક્રમમાં થોડા સમય પહેલા જ સેવાનિવૃત્ત થયેલા આકાશવાણી અમદાવાદના સ્ટેશન ડાયરેક્ટર શ્રી મૌલિનભાઈ મુનશીની હિતેશભાઈ માવાણીએ લીધેલ મુલાકાત ખૂબ જ સરસ. આકાશવાણી વિશે ખૂબ જ જાણવા લાયક વાતો એમની આ મુલાકાતમાંથી જાણવા મળી. આ માટે મૌલિનભાઈ તેમજ હિતેશભાઈ માવાણીને ખૂબ ખૂબ અભિનંદન. જી કિરીટભાઈ, મૌલિનભાઈ આટલા બધા વર્ષો આકાશવાણીમાં સેવા આપી અને એમની પાસે તો અનુભવોનો ખજાનો છે. ફરી કોઈ વાર મોકો મળશે તો એમની પાસેથી વધુ વાતો પણ જાણીશું.
0: બસ તો શ્રોતા મિત્રો, આ સાથે જ આપના પત્રો અને આપના ઈમેલ્સની સફર આજના દિવસ માટે અહીં જ થંભાવીએ છીએ. અને જતા પહેલા ખાસ અમારા બંને તરફથી એક રિક્વેસ્ટ, એક સૂચન જરૂરથી કરીશું કે યોગને જીવનમાં સ્થાન ચોક્કસ આપશો. 1 કલાક, 1.5 કલાક, 15 મિનિટ કે પછી માત્ર 5 મિનિટ, પણ દરરોજ યોગ માટે સમય ફાળવશો. આજનો કાર્યક્રમ કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. અને આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપશો અનુમતિ. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 3800009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

0: जैनिसा रख्तर ने लिखा इस गीत को। ब्लैक कैट फिल्म से गीत लता मंगेशकर, मोहम्मद रफी की आवाजों में आपने सुना और एन दत्ता का संगीत था। कार्यक्रम सुरीला सफर चल रहा है इस वक्त।
1: आकाशवाणी समाचार, संस्कृति भुंडिया वांचे छे। सौ प्रथम मुख्य समाचार। એવિયનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે। G7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓ સામેના જોખમોથી બચાવવા હાકલ કરી। પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓના સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું। નાણાંકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન વધીને રેકોર્ડ 1.78 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું। બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા। અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે। સમાચાર વિગતવાર। G7 શિખર સંમેલન તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે ફ્રાન્સનું શહેર એવિયન આજે વૈશ્વિક રાજદ્વારીનું કેન્દ્ર રહ્યું છે। ભારત ભાગીદાર દેશ તરીકે ભાગ લઈ રહ્યું છે, તેથી તમામની નજર આજે સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ખૂબ જ અપેક્ષિત દ્વિપક્ષીય બેઠક પર છે। આજની મુલાકાત દરમિયાન તેઓ બહુવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે વ્યાપક ચર્ચાઓ કરે તેવી અપેક્ષા છે। સાથે સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે। પ્રધાનમંત્રી મોદી તમામના લાભ માટે સંતુલિત, સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસને પુનર્જીવિત કરવાના વિષય પર G7 કાર્યકારી સત્ર અને કૃત્રિમ બુદ્ધિમત્તાની સલામત, ઝડપી અને અસરકારકતા સુનિશ્ચિત કરવાના વિષય પરના કાર્યકારી લંચમાં પણ ભાગ લેશે। બાદમાં તેઓ EU કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા, યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડેર લેન સાથે ત્રિપક્ષીય બેઠક અને જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશોને વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષ સંબંધિત જોખમોથી બચાવવા હાકલ કરી છે। ફ્રાન્સના એવિયનમાં G7 શિખર સંમેલનના આઉટરીચ સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષોએ વૈશ્વિક વેપારને વિક્ષેપિત કર્યો છે અને જાનહાનિ કરી છે। દરિયાઈ વેપાર માટેના વધતા જોખમો અને પશ્ચિમ એશિયામાં અસ્થિરતાના માનવ ખર્ચ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા તમામ રાષ્ટ્રોને જોડતા ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ફ્રાન્સની મુલાકાતના ભાગરૂપે પેરિસ પહોંચશે। ભારતીય ડાયસ્પોરાના સભ્યો તેમના આગમનની રાહ જોઈ રહ્યા છે અને તેમના સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે।
2: प्रधानमंत्री मोदी कल सुबह प्रमुख वैश्विक कंपनियों के मुख्य कार्यकारी अधिकारियों यानी CEOs के साथ बैठक करेंगे। यह बैठक दोपहर तक चलने की संभावना है। इसके बाद प्रधानमंत्री यूरोप के प्रमुख प्रौद्योगिकी और नवाचार आयोजनों में से एक विवाटेक शिखर सम्मेलन में भाग लेंगे और वहां उपस्थित प्रतिनिधियों को संबोधित करेंगे। पेरिस में विवाटेक शिखर सम्मेलन का उद्घाटन कुछ ही समय में होने जा रहा है। दुनिया भर के अग्रणी प्रौद्योगिकी कंपनियों, स्टार्टअप्स, निवेशकों और नवाचार क्षेत्र के विशेषज्ञों का इस प्रतिष्ठित आयोजन में जुटना शुरू हो चुका है। कल शाम को प्रधानमंत्री भारतीय समुदाय के विशेष कार्यक्रम में शामिल होंगे और प्रवासी भारतीयों से संवाद करेंगे। कार्यक्रम में भारत की समृद्ध सांस्कृतिक विरासत को प्रदर्शित करने वाली सांस्कृतिक प्रस्तुतियां भी होंगी, जो भारत और फ्रांस के बीच जन से जन संबंधों को और मजबूत करेगी। महेश सोपड़े, आकाशवाणी समाचार, पेरिस, फ्रांस।
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે મધ્યપ્રદેશના 5 દિવસીય પ્રવાસે જશે। તેઓ અહીં 22 જૂન સુધી બૈતુલ, ઓમકારેશ્વર અને જબલપુરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને શ્યોપુરના પ્રસિદ્ધ કુનો નેશનલ પાર્કની મુલાકાત પણ કરશે। તેમના પ્રસ્તાવિત

બેતુલ પ્રવાસ કાર્યક્રમની તૈયારીઓ સંદર્ભે આજે ટ્રાયલ લેન્ડિંગ અને કારકેડ રિહર્સલ યોજાશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મોનાકોના પ્રિન્સ આલ્બર્ટ દ્વિતીય સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે મુલાકાત દરમિયાન નવીનતા અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત મોનાકો ભાગીદારીને વિસ્તૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં ભારત મોનાકો સંબંધો વધુ મજબૂત બનશે. પુડુચેરી મંત્રીમંડળમાં આજે ત્રણ નવા મંત્રીઓનો સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું છે. લોકનિવાસ ખાતે આયોજિત સમારોહમાં ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના ધારાસભ્યો પી રાજવેલુ અને વીપી શિવકોલુંદુ અને ભાજપના ધારાસભ્ય જીએનએસ રાજશેખરને મંત્રી તરીકે શપથ લીધા. લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી એન રંગાસ્વામી, મંત્રીઓ, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી એન રંગાસ્વામી અને બે મંત્રીઓ, ભાજપ નેતા એ નમસ્યમ અને ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા મલ્લાદી કૃષ્ણ રાવે ગયા મહિને શપથ લીધા હતા. દરમિયાન નવી ચૂંટાયેલી પુડુચેરી વિધાનસભા હજુ તેના પ્રથમ

લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી એન રંગાસ્વામી, મંત્રીઓ, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી એન રંગાસ્વામી અને બે મંત્રીઓ, ભાજપ નેતા એ નમસ્યમ અને ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા મલ્લાદિ કૃષ્ણ રાવે ગયા મહિને શપથ લીધા હતા. દરમિયાન નવી ચૂંટાયેલી પુડુચેરી વિધાનસભા હજુ તેના પ્રથમ સત્ર માટે મળી નથી. વિધાનસભા માટે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી પણ ટૂંક સમયમાં થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ @news_abad ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ પાછલા નાણાકીય વર્ષમાં 1.54 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનની તુલનામાં 15% વધુનો વધારો છે. નાણાકીય વર્ષ 2020-21 કરતાં 110% વધારો છે, જ્યારે આંકડો 84,000 કરોડ રૂપિયાથી વધુ હતો. શ્રી સિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં 4,746 કરોડ રૂપિયાની તુલનામાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન 4 ગણું વધ્યું છે. તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને અન્ય તમામ હિસ્સેદારોના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. આ સાથે આ વર્ષે માર્ચ પછી પહેલીવાર તેલના ભાવ $80 પ્રતિ બેરલથી નીચે ગયા છે. આ ઘટાડો એવા આશાવાદ વચ્ચે આવ્યો છે કે અમેરિકા ઈરાન યુદ્ધ અંગેના કામચલાઉ કરારથી અઠવાડિયાના અંતમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે અને તેલનો વૈશ્વિક પ્રવાહ ફરી શરૂ થશે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે લખનૌ ખાતે થોડીવારમાં શરૂ થશે, જેમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે. ધર્મશાળામાં રમાયેલી પહેલી મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી, જ્યારે મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ કહ્યું કે અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ મહારાણા પ્રતાપે તેમના સિદ્ધાંતો, સંસ્કૃતિ અને માતૃભૂમિના સન્માન સાથે ક્યારેય સમાધાન કર્યું નહીં. તેમની બહાદુરી ફક્ત મેવાડ કે રાજસ્થાનનો જ નહીં, પરંતુ સમગ્ર ભારતવર્ષ માટે પ્રેરણાદાયક વારસાનો ખજાનો છે. શ્રી બિરલાએ દરેકને મહારાણા પ્રતાપના દેશભક્તિ, ફરજ અને આત્મસન્માનના આદર્શોને તેમના જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ લેવા વિનંતી કરી. કૃષિ અને પ્રક્રિયાકૃત ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળના અધ્યક્ષ અભિષેક દવેએ જણાવ્યું કે ભારતની કૃષિ ખાદ્ય ઉત્પાદનોની નિકાસ વધીને 500 વસ્તુઓ થઈ ગઈ છે. અમેરિકા, બ્રાઝિલ, ચીન અને યુરોપિયન યુનિયન જેવા મુખ્ય વૈશ્વિક નિકાસકારોની સ્પર્ધા હોવા છતાં ભારતે આ સિદ્ધિ હાંસલ કરી છે. શ્રી દેવે માહિતી આપી કે ગયા વર્ષે કૃષિ નિકાસ $53 અરબ હતી. ભારત વિશ્વના ટોચના 10 કૃષિ નિકાસકાર દેશોમાં સામેલ છે. તેમણે ઉમેર્યું કે દેશે ચોખા અને મસાલા જેવા પરંપરાગત ઉત્પાદનોથી આગળ વધીને કઠોળ, કોકો ઉત્પાદનો, અનાનસ, દ્રાક્ષ અને દાડમનો સમાવેશ કરીને તેની કૃષિ નિકાસમાં નોંધપાત્ર વૈવિધ્ય લાવી છે, જે હવે ડઝનબંધ દેશોના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા પહેલા અધિકારીઓએ સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી છે. આ યાત્રાના સલામત અને સુચારૂ સંચાલન માટે બહુસ્તરીય વ્યવસ્થા, મોકડ્રીલ અને સંકલિત કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષાદળો, પોલીસ અને નાગરિક વહીવટીતંત્રે આવતા મહિનાથી શરૂઆતમાં શરૂ થનારા પરિવહન માર્ગો, બેઝ કેમ્પ, રેલવે માળખાકીય સુવિધાઓ, લોજમેન્ટ સેન્ટરો અને યાત્રા સાથે જોડાયેલા અન્ય મહત્વપૂર્ણ સ્થાપનોને આવરી લેતી વ્યાપક સુરક્ષા ગ્રીડ સક્રિય કરી છે. પંજાબે તેના રમતગમત ગુડ્સ, ફૂટવેર અને ચામડાના ઉત્પાદનને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. પંજાબના ઉદ્યોગ અને વાણિજ્યિક વિભાગ દ્વારા દેશની એક મુખ્ય કેન્દ્રીય સંસ્થા ફૂટવેર ડિઝાઇન અને ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ FDDI સાથે એક સમજૂતી કરાર કર્યા છે, જેનો ઉદ્દેશ આ ક્ષેત્રોમાં ઉદ્યોગોને આધુનિક પરીક્ષણ માળખા, કુશળ માનવશક્તિ, ડિઝાઇન અને નવીનતા સપોર્ટ અને મજબૂત બજાર જોડાણ પ્રદાન કરવાનો છે. એવિયનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. G7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓ સામેના જોખમથી બચાવવા હાકલ કરી. પુડુચેરી

મંત્રીમંડળમાં આજે ત્રણ નવા મંત્રીઓના સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. નાણાંકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન વધીને રેકોર્ડ 1.78 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું. બ્રેન્ડ ક્રૂડના પ્રતિ બેરેલ ભાવ 5.4% ઘટીને 78.66 ડોલર થયા. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વન ડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: બેઠક દરમિયાન સિંચાઈ અને પીવાના પાણી, કૃષિ વાવેતર, ખાતરની માગ સહિતની બાબતો પર પણ ચર્ચા થવાની શક્યતા છે. છેલ્લા દાયકામાં ગુજરાતે લગભગ 110 અબજ યુએસ ડોલરની નિકાસ કરી છે. વૈશ્વિક આર્થિક ક્ષેત્રના 12 વર્ષના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરતા અમદાવાદમાં એક આઉટરીચ કાર્યક્રમને સંબોધતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ અજય ભાદુએ ભાર મૂક્યો કે છેલ્લા 10 વર્ષમાં ભારતની કુલ નિકાસ બમણી થઈને આશરે 863 અબજ યુએસ ડોલર સુધી પહોંચી છે. પ્રાદેશિક નિકાસ વૃદ્ધિ પર ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું હતું કે 2014-15 અને 25-26 વચ્ચે ગુજરાતમાંથી સેઝ નિકાસ માં લગભગ 67% વધારો થયો છે. તેમણે માહિતી આપી હતી કે આ ઝોને અર્થતંત્રમાં 3,793 કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપ્યું છે અને 2.22 લાખથી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના 6-4 નજીક ભારતીય તટરક્ષકની થીમ પર બનેલા સર્કલનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે દરિયાઈ સુરક્ષા અને માદક પદાર્થ પકડવામાં તટરક્ષક ની કામગીરીને બિરદાવી શ્રી સંઘવીએ રાજ્યના નાગરિકો વતી તટરક્ષકનો આભાર માન્યો. વડોદરામાં એક ટ્રક અને ખાનગી ટ્રાવેલર્સની બસ વચ્ચેના અકસ્માતમાં 9 વર્ષના એક બાળક સહિત 6 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને SSG હોસ્પિટલ ખસેડાયા છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના બસવાડાથી સુરત જતી બસ અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે કોટંબી સ્ટેડિયમ પાસે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. SDRF, NDRF, પોલીસ અને વડોદરા અગ્નિશમન દળની ટીમે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. કચ્છમાં આજે બપોરે 12:39 વાગે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા. રેક્ટલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી છે, જ્યારે તેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું ગાંધીનગરની ભૂકંપ શાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવાયું છે. ગાંધીનગરમાં રાષ્ટ્ર નિર્માણ, સુશાસન અને કુશળ વહીવટના સફળ અને ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત આગામી 19-21 જૂન દરમિયાન પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે. ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજ પરિસરમાં 6:00 થી રાત્રે 10 વાગ્યા સુધી ત્રિદિવસીય મહોત્સવમાં રાષ્ટ્રના વિકાસની ઝાંખી સાથે સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. આ કાર્યક્રમમાં વિવિધ ખ્યાતનામ કલાકારો તેમની કલા પ્રસ્તુતિ કરશે. વિકસિત ભારત એટ 2047 માટે વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે ગાંધીનગર જિલ્લામાં પ્રગતિ પથયાત્રા યોજાઈ, જેમાં મહાનુભાવો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને જિલ્લાના વિકાસ કાર્યો, આધુનિક શિક્ષણ પ્રણાલી, તકનીકી સંસ્થાઓ અને ઔદ્યોગિક ધરોહરની ઝાંખી કરાવાઈ. વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેરગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત સંકલ્પ કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગરના સણોસરા ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું. આ શિબિરમાં નાયબ કલેક્ટર ચોટીલા HT મકવાણા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના સ્થાનિક ગુના શાખાએ 49 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો છે. આરોપીએ અરવલ્લી ઉપરાંત મહીસાગર, ભાવનગર, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની દુકાનોમાં પણ ચોરીની કબૂલાત કરી હોવાનું જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
1: 150 જેટલા સીસીટીવી ના પોઈન્ટ ચેક કરેલા છે, લગભગ 25 જેટલા સરદારો ચેક કરવામાં આવ્યા છે. એ ઉપરાંત અલગ અલગ ટાઈપના ટેકનિકલ ટૂલ્સ જે અમારી પાસે છે, જેમાં ICGS સિસ્ટમ છે, બીજી પ્રાઇવેટ એપ છે, ટાવર ડમ્પ છે, એના આધારે એક આરોપી મહારાષ્ટ્ર મુંબઈથી પકડી આવ્યા છીએ, જેનું નામ છે સિરાજ. એની સાથે બીજા એક આરોપી જે છે સલમાન કરીને, એ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જેલમાં છે અને એક આરોપી અમારે પકડવાનો બાકી છે જીગો કરીને.
0: ગીર સોમનાથના કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ આગામી 21 તારીખે સોમનાથ પરિસરમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેની તૈયારીઓની સમીક્ષા કરી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે આઇકોનિક પ્લેસ અને તીર્થસ્થળ સોમનાથ સહિત તાલુકા કક્ષાના સ્થળ પર ઉજવણી થાય અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવું આયોજન કરવા જણાવ્યું. કલેક્ટરે રાજ્યકક્ષાના યોગ દિવસના પ્રસારણ માટે કનેક્ટિવિટી કાર્યક્રમને અનુરૂપ બેકડ્રોપ, યોગ ટીચર દ્વારા યોગ નિદર્શન સહિતની વ્યવસ્થાઓ યોગ્ય રીતે ગોઠવવા તે માટે અધિકારીઓને સૂચના આપી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABID ને ફોલો કરશો.

0: નીલા આકાશ ફિલ્મના ગીતો મોહમ્મદ રફી અને આશા ભોસલેના અવાજમાં.
1: સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી

અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

સૌર ફિલ્મ ગીત હતું, આકાશવાણીના ગોધરા કેન્દ્રના પ્રસારણ છે. થોડી જ વારમાં મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું.

0: نہیں دیتی، وہ صرف پیار بولتی ہے، پیار اڑتی ہے، پیار پہن اپنے سپنوں کی نگری میں چل پڑتی ہے، وچرتی رہتی ہے۔
1: ایک معصوم نازک سی لڑکی بہت خوبصورت۔
2: آ پرسارણ આકાશવાણી ના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમો અમે રિલે કરી રહ્યા હતા। આ વિજ્ઞાપન બાદ સાંભળીશું હિન્દી ફિલ્મ ગીત।

જનતા હવાલદાર ફિલ્મનું આ ગીત હતું. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. NCERT દ્વારા પ્રાયોજિત ઉમંગ કાર્યક્રમ હવે પ્રસ્તુત છે.

0: એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ આપે સાંભળ્યો. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. કૃષિ જગત કાર્યક્રમ પ્રસ્તુત છે.
1: આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કૃષિ જગત કાર્યક્રમ. એ રામ રામ કાંચીભાઈ, રામ રામ, રામ રામ,
2: રામ રામ. ડાયાભાઈ ચચમનું ચાલે છે?
1: કાંચીભાઈ,
2: હા,
1: લગ્નમાંથી પરવાર્યા કે નહીં?
2: ઓ ભાઈ, તમે લગ્નની વાત કરો છો, પણ લગ્ન આ વર્ષે એટલો બધો થયો કે જેની કોઈ હદ નહીં. પણ હવે લગ્ન પરવારી ગયા અને હવે આગોતરું આયોજન, આગળની જે કંઈ વાતો હશે તો છે, જે ખેતીવાડીની, એમે મન પરોવાનું છે.
1: કાંજેભાઈ, વાત તો બરાબર છે, પણ અત્યારે તાપ કેવો પડે છે એની તો વાત કરો.
2: ભાઈ, આ ઉનાળાની સિઝન છે એટલે તાપ તો પડવાનો, બરાબર છે? તાપ કે મારો વારો, ગરમી કે મારો વારો.
1: કાંજેભાઈ, કાલે હું ગોધરા જવા નીકળ્યો ને તો તાપમાં મારે જવાનું થયું, અને મેં બે ત્રણ જગ્યાએ એવું જોયું કે એક જગ્યાએ તો ગાડી લઈને પેલો ચાલક પડેલો મારી નજર હમે ગરમીથી.
2: ઓહો
1: ભાઈ, મેં તો ગાડીને એક બાજુ ઊભી રાખીને એને ઠંડકમાં સાયડામાં લઈ ગયો. અને બીજું એક જોયું એવું દ્રશ્ય કે ગાડી લઈને જતો હતો અને પાછળ એની ઘરવાળી હશે એ આમ એને કંઈક થયું હોય એમ ડોલવા લાગી, અને પેલા એ ગાડી કાબુ ગુમાયો ને પણ ગાડી ઊભી રાખી દીધી. આગળ છોકરું હતું અને તૈયારીમાં એ છાયામાં લઈ ગયો તો પેલી જે પાછળ બેઠેલી સ્ત્રી હતી ને એ તરફડવા લાગેલી. બોલો, આટલી ગરમી છે.
2: એમે કહેવાનો ભાર તો એમ છે, તમારી વાતો પરથી તો મને એવું બધું લાગે છે કે તો આપમે ભાઈ ગરમેથી બહાર ન કરવાનું ટાળવું જોઈએ. અને બીજું

0: કે જોડે ટાઢું પાણી રાખવું જોઈએ, માથે રૂમાલ બાંધવો જોઈએ, અને બને એટલું ઉનાળાની આ ઋતુ છે બપોરના સમયે તોપ મેં તમે ખાઈ ના કરો ને તો તરેલું નહીં ખાવાનું.
1: કાનજીભાઈ,
0: હા,
1: આપણા ગામડાની ભાષામાં આને લૂ લાગી એમ કહેવાય.
0: હા, વાત હશે, લાખ રૂપિયાનો બોલ તમારો. સમકે લૂ લાજી જાય ને,
1: હા,
0: તો ડાયાભાઈ લૂ ને વારવી કાઠી પડે, હો, વહમી પડે.
1: કાઠી એટલે દવાખાના વગર વરે નહીં એમ જ લાગે મન તો.
0: ઘણું કાઠું ભાઈ કેડ્યો, ને હાથ ને પગ ને બધું સુહારો થાય.
1: ને કાનજીભાઈ, એના માટે ઉત્તમ છે કે કેરીનો બાફલો.
0: ભાઈ, હવે કાચી કેરીની સિઝન છે ને, જતી રહી. હવે બાફલો તમે ક્યાંથી કરવાના? હવે તમે તો રહ મળે રહ.
1: કોણ છે ભાઈ, કાચી કેરીઓ હજી એ મળે છે, પણ ચાલુ સાલે આ વાવાઝોડું આવ્યું ને,
0: હવે
1: કાચી કેરીઓને બધીને એ ઉહેડીને લઈ ગયું.
0: ઉહેડી લઈ જુ તો લઈ જુ, પણ પેલા વાંબા જેમ જુડે ને,
1: હા,
0: એમ વાંબા જુડાઈ ગયા અને હમ ખાવા પૂરતી કાચી કેરી મળતી ને.
1: કોનજીભાઈ, ઓંબા જોડાઈ જા, પણ ઓંબાના ડાળા હો ભાગી જા. અને ઓંબા હશે ને તો કેટલાક તો એ ડાળ વગરના થઈ જા, ખાલી થડી ઊભું રહ્યું.
0: ભાઈ, જો ભારે ભરખા ઓંબા હોય ને,
1: હા,
0: તો પવન આગળ કોઈનું જોર ચાલે નહીં. એ ઓંબાને નેસે નમાઈને ઊભો કરે. બોલો.
1: અલ્યા ભાઈ, કોનજીભાઈ, આપણે ચોં આપણે બાથ ભરવી છે પવનદેવ જોડે?
0: ભાઈ સન, હું તમને એક વાત કહું.
1: હા,
0: પવન પોની ને અગ્નિ,
1: હા,
0: આ તૈની મશ્કરી ને થાય. અને જો તમે એની અમે બાથ ભરવા જાવ ને, તો તમને ભોય ભેગા કરી નાખે, કાં તો માટી મિલાઈ દે.
1: કોનજીભાઈ, આપણે આ છે ને પોંચ તત્વનું આ પૂતળું બનાવ્યું છે ને,
0: હવે
1: એમાં આ અગ્નિ પવન પોણી એના અંદર છે, પણ આપણે એની જોડે બાત નહીં ભીડાય. ભાઈ
0: ભાઈ, એ તમને દેખાતું ને, આ પંચ તત્વ ની અંદર જે તમે પવન પોણી ને અગ્નિ વાત પિત્ત અને કફ જે તમે કહો, એ તમને દેખાતું નહીં, તમારો અનુભવ થાય. આ તમે સુવાસ લો છો, તમને દેખાય છે, તમે અનુભવ કરો છો, તમે ખોરાક ખો છો, એ તમને પચી જાય છે, એ તમને દેખાય છે, એ તમારો અનુભવ છે કે તમારા શરીરની અંદર તમે ખોરાક ખાધો તો તમને ઉડકાર આવી જાય. અમીના ઉડકાર આવી જાય, આ હા હા હવે મેં ખાધું, પણ એ પચી જાય તમને ખબર પડે છે ને? આ ભૂખ લાગે તો તમને ખબર પડે કે પચી. વાત છે પોણીની, તરસ તમને લાગે, તમે પોણી પીવો છો તો તમારી તરસ ચેવી બુઝાઈ જાય છે, તમને દેખાય છે પોણી કઈ ફરસ એમ. એટલે ભાઈ, આ પંચ તત્વનું જે પૂતળું જે પરુહુએ બનાવ્યું છે ને, એની તો અજબ ગજબની ભાઈ વાતો છે. એનો પાર પોમી શકાય એવો નહીં ડાયા ભાઈ તમને. અને એનો પાર તમારે જો પોમવો હોય ને, તો ભ્રમરેન્દ્રનો તારો ખોલવો પડે અને તારે તમને એનો અનુભવ થાય. આ બધી જ્ઞાનની વાતો છે, સમજની વાતો છે, અનુભવની વાતો છે. એટલે તો કબીરના દોહામાં કહ્યું છે કે માટી કહે કુંભાર કો તું ક્યુ રોદે મોય, એક દિન એસા આયેગા મે રોદુંગે તોય. એટલે પેલા જે કુંભાર મોટલો ઘડે છે ને, તો માટી કહેશે કે તું શું મને રગદોડશો, એક દાડો આવશે તો હું તને રગદોડી નાખીશ. એટલે ભાઈ, સમજવું પડે ડાયા ભાઈ, આ ગણન છે ને એ મોંથી આવે, બાકી એનો કોઈ પાર પામી શકાય એમ ને.
1: કોણ છે ભાઈ, તમારી આ બધી વાતોનો એક શુર હું કહું?
0: કઈ નાખો ને, તો પછી તમારી જેવું આ જગતમાં બીજું કોઈ નહીં ભાઈ.
1: જબ તક દમ મે થા દમ ના દબે હમ આસમાં સે, જબ દમ હી નિકલ ગયા તો દબા લિયા જમીને. હવે સમજણ પડી?
0: હવે સમજાણું કે ભાઈ, જ્યાં સુધી તમારા શરીર માં દમ હતો ત્યાં સુધી તમે આસમાન પણ દબાઈ શકતું નતું, પણ જયારે તમારા શરીર માં દમ નીકળી ગયો તો જમીને તમને દબાઈ દીધા. લાખ રૂપિયા એટલે ડાયા ભાઈ, લાખ રૂપિયા નો બોલ
1: ભાઈ. એક દાડો એવો આવશે કે જોર કોઈનું નહીં ચાલે.
0: અરે, રાજા રાવણ નું જોર ને હસાર્યું તો આપડે તો કયા જાળી ની ભાઈ મૂડી. હે, ભલભલા રાજા મહારાજાઓ જતા રહ્યા, જેની મૂછ ઉપર લેંબુ ઠરે એવા જતા રહ્યા, આપણે તો ભાઈ સીધા પરની ભૂમસી બરોબરી ને. લો
1: કોણ છે ભાઈ,
0: હા,
1: એમ કેવું છે કે ભગવાને અવતાર લઈને આ ધરતી પરથી ચાલ્યા ગયા છે
0: ભાઈ, તો સાચ ને એ છે.

0: પણ આ બધું સમજવું પડે. લોકો માનવા તૈયાર નહીં, ઘણા નાસ્તિકો હોય છે તે નહીં માનતા. આવું તો કશું હોતું નહીં અને પ્રભુ જેવી કોઈ ચીજ નહીં. પણ ભાઈ આ તારું પોસ તત્વનું પૂતળું છે, એને ચલાવે છે કોણ, એને ઊંઘાડે છે કોણ, એને ઉઠાડે છે કોણ? પણ જ્યારે કોણ તરીખ કે 40 કે 200 ડિગ્રી તાવ આવી જાય ને તારે, એને ત્યાં ભુવનનું ગંજન થઈ જાય કે હાડું કંઈક તો છે, એને દેખાતો નહીં તાવ. પણ ડાક્ટર પાસે જ્યારે દવાખાને જાય, ઇન્જેક્શન મિલે અને તાવ ઉતરે, તારે એને કંઈક લાગે કે હે ભગવાન, તેમને આ તો બસાવી લીધો હો. ને તે એવા દર્દી કણહે છે ને કે એને ખબર નહીં પડતી કે તાવ કઈ હંતાઈને બેઠો છે ને આ શરીરને એટલું તપાઈ નો કે આડી કોણ ઢીલો કઈ નોખે.
1: કોણ છે ભાઈ?
0: હા,
1: તમારી આ બધી વાતોનો એક સુર કહું?
0: બોલો ને.
1: ઘણા મોણે એવા છે ને કે મરવા સારું જીવે છે.
0: હા, એ વાત હાસી
1: કે મને લઈ લે ભગવાન, મને લઈ લે. પણ એનો એ લે નહીં, એ જ્યારે એનો સમય આવે ને ત્યારે જ ભગવાન એને તેડું કરે. ઘણા છે ને જીવવા સારું મરે છે,
0: જીવવા સારું મરે છે.
1: હા, એ જીવવા માટે છે ને એક નહી એક હાંધે ને તેર તૂટે એવી પરિસ્થિતિ હોય તો એ બાથ ભરે છે જીવવા માટે. કામ એવા કરે અને હોંજ પડે ને રોટલો ખાય ને હવાર નહીં તો એને સંત્યા જ નથી, એવા મનખો છે
0: ભાઈ. જો છે ને
1: હંજીભાઈ,
0: આના કેવું જોઈએ?
1: આપણે કાર્યક્રમ સાંભળી લઈએ અને કાર્યક્રમ સાંભળ્યા પછી આપણે આપણી વાતનો દોર આગળ વધારીએ. આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કૃષિ જગત કાર્યક્રમ. કૃષિ જગત કાર્યક્રમનો આજનો વિષય છે પાકના મૂળ વિસ્તારનું વાતાવરણ કરે અસર પાક ઉત્પાદન પર. લેખન રઘુનાથ ચૌહાણ, પઠન સમીના શેખ.
2: મિત્રો, આજે આપણે વાત કરીશું મૂળ વિસ્તારનું વાતાવરણ અને પાક ઉત્પાદન વિશે. આપણા દેશમાં હરિયાળી ક્રાંતિને લીધે પાક ઉત્પાદનમાં આવેલ ઉછાળો લાંબો આવ્યો. પ્રથમ હરિયાળી ક્રાંતિ સમયની ઉત્પાદકતા ટકાવી રાખવા માટે આપણી સામે બહુ મોટો પડકાર છે. ખેતીની જમીનમાં ઘટાડો, પિયત વ્યવસ્થાપન, ક્ષારીય ભાસ્મિક જમીનમાં વધારો, પોષક તત્વોની ઉણપ, વધતું પ્રદૂષણ, પાક ઉત્પાદન ઘટકોની વધુ કિંમત, અનિયમિત વરસાદ અને ગ્લોબલ વોર્મિંગને લીધે થતા વાતાવરણના ફેરફારને લીધે ખેત ઉત્પાદન પર અસર થાય છે. જમીનના સેન્દ્રીય કાર્બનમાં થતો ઘટાડો, એકથી વધુ પોષક તત્વોની ઉણપ કે જમીનની તબિયતમાં થતો ઘટાડો ઉત્પાદકતા ઘટાડાના મુખ્ય કારણો છે. પોષક તત્વોની અછતની પરિસ્થિતિમાં વધુ ઉત્પાદન આપતી જાતો કે સંકર જાતો પોતાની શક્તિ મુજબ ઉત્પાદન આપી શકતી નથી. તેથી ઉત્પાદકતા ટકાવવા અથવા તો તેમાં સુધારો કરવા માટે જમીનની પરિસ્થિતિ કે તબિયત સુધારવી ખાસ જરૂરી છે. મૂળ દ્વારા પાકને પૂરતા પોષક તત્વો પૂરા પાડે છે. છોડના મૂળ અને તેની આજુબાજુની જમીન તથા વાતાવરણને રાઇઝોસ્ફિયર કહેવાય છે, જેમાંથી છોડને સતત ભેજ અને પોષક તત્વો પૂરા પાડે છે. છોડના મૂળની અનિવાર્ય અગત્યના હોવા છતાં જમીનના અંદર રહેવાથી અને અભ્યાસ કરવાની અગવડતાને કારણે વૈજ્ઞાનિકોએ મૂળના અભ્યાસ તરફ વધુ ધ્યાન આપ્યું નથી. પરંતુ હવે દુનિયાભરના વૈજ્ઞાનિકોની મૂળના અભ્યાસ તરફ રૂચિ વધતી જણાય છે. મૂળનો વિકાસ જમીનના ગુણધર્મો ઉપર રહેલ છે, જે મૂળના વિકાસ અને વિસ્તાર પર સીધી અસર કરે છે. પરંતુ મિત્રો, ઘણી વખત મૂળ વચ્ચેના સંબંધો બહુ જ ગૂંચવણભર્યા છે અને બંને વચ્ચેનો ભેદ ઘણી વખત પારખી શકાતો નથી. મૂળ દ્વારા જમીનમાં પાચક રસો ભળે છે, જે જમીનના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર કરે છે, જે સૂક્ષ્મ જીવાણુને વિકસવા માટે નૈસર્ગિક પરિસ્થિતિ પૂરી પાડે છે. હવે આપણે વાત કરીશું રાઇઝોસ્ફિયર એટલે કે મૂળ વિસ્તારનું વાતાવરણ એ વિશે. સૌપ્રથમ રાઇઝોસ્ફિયરને બેક્ટેરિયા અને કઠોળ વર્ગના છોડના મૂળ વચ્ચેના પારસ્પરિક સંબંધ તરીકે વર્ણવવામાં આવતું હતું. પરંતુ હવે રાઇઝોસ્ફિયરને છોડના મૂળ, આજુબાજુની માટી કે જમીનનો એવો વિસ્તાર કે જે વિસ્તારમાં છોડ મૂળને લીધે જમીનની જૈવ રાસાયણિક પ્રક્રિયા પર અસર થાય છે. આ વિસ્તાર લગભગ 1 મીમી જેટલો જ પહોળો છે. આ વિસ્તારમાં મૂળમાંથી જરતા કે બહાર પડતા પદાર્થને કારણે બહુ મોટા પ્રમાણમાં

માં જૈવિક અને રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ પદાર્થમાંથી સૂક્ષ્મ જીવાણુઓ પોતાનો ખોરાક મેળવે છે. જેમ જેમ છોડના મૂળનો જમીનમાં વિકાસ થાય છે, તેમ તેમ મૂળનો અમુક ભાગ અને એમિનો એસિડ, ખાંડ અને સેન્દ્રિય એસિડ જેવા પાણીમાં દ્રવ્ય તત્વો મૂળ આજુબાજુ જમીનમાં છૂટા પડે છે. આથી રાઇઝોસ્ફિયર એટલે કે મૂળની આજુબાજુના વિસ્તારમાં પૂરતો ખોરાક મળતો હોવાથી સૂક્ષ્મ જીવાણુઓ ખૂબ વધુ ક્રિયાશીલ હોય છે. જ્યારે જમીનના અન્ય ભાગમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા ઓછી હોય છે, આમ સૂક્ષ્મ જીવાણુઓની ક્રિયાશીલતાને લીધે છોડને વધુ પોષક તત્વો મળે છે. આ બધી ક્રિયા જમીનમાં રાઇઝોસ્ફિયર વિસ્તારમાં વધુ ક્રિયાશીલ વાતાવરણ પૂરું પાડે છે. હવે આપણે વાત કરીશું તંતુ મૂળ વિશે. તંતુ મૂળ રાઇઝોસ્ફિયરનો મુખ્ય કાર્યશીલ ભાગ છે. તંતુ મૂળ મૂળ ટોચ પછી તરતના ભાગમાંથી ખાસ પ્રકારના વાળ જેવા નીકળતા પ્રક્ષેપને કહે છે. આ તંતુ મૂળ જમીન સાથેના મૂળના સ્પર્શ કે સંપર્કમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ માટે તે જમીનમાં જગ્યા કરી છોડ માટે પાણી અને પોષક તત્વો મેળવે છે. અભ્યાસ પરથી જણાયું કે છોડમાં ફોસ્ફરસ તત્વ શોષાવાની જુદી જુદી માત્રા આ તંતુ મૂળની વિવિધતાને કારણે છે. લાંબા અને પૂરતી ઘટતાવાળા તંતુ મૂળની તાકાત મૂળથી દૂર રહેલ ફોસ્ફરસના કણને પણ ખેંચી શકવાની છે. તંતુ મૂળની અંદર પણ ફોસ્ફરસને લઈ જવાની વિશિષ્ટ આંતરિક રચના હોય છે. આમ પ્રાથમિક રીતે ફોસ્ફરસ આખા મૂળ કરતા તંતુ મૂળ દ્વારા શોષાય છે. હવે જોઈશું મૂળ બાંધણી. જમીનમાં છોડના મૂળના વિકાસની ખાસ રૂપરેખાને મૂળ બાંધણી કહે છે, જે મૂળના જુદા જુદા આકાર અને કદને ઓળખવામાં અને તેની પોષક તત્વો મેળવવાની શક્તિને વર્ણવા કે સમજવા ઉપયોગી થાય છે. જમીનમાંથી મૂળ દ્વારા વપરાતા જુદા જુદા સ્ત્રોતો જમીનમાં જુદી જુદી રીતે વેચાયેલા હોય છે. આ પરિસ્થિતિમાં કોઈપણ મૂળના ખાસ વિકાસ જમીનમાં પોષક તત્વોની ક્રિયાશીલતા અને છોડની ખાસ તત્વોની ચોક્કસ જરૂરિયાત ઉપર રહે છે. મિત્રો, ખેત પદ્ધતિ અને કાર્યો જમીનમાં મૂળની બાંધણીમાં ફેરફાર ઉપર સાતત્યપૂર્ણ અસર કરે છે. દાખલા તરીકે કલમ દ્વારા રોપેલ છોડ અને બીજ દ્વારા વાવેલ છોડના મૂળના બંધારણો જુદા જુદા હોય છે. ઘણા પાકોમાં આંતરખેડ દ્વારા મૂળ કપાય છે, જે મૂળના વિસ્તાર ઓછો કરે છે. હકીકતમાં આ આંતરખેડને લીધે થતી મૂળના નુકસાનોને લીધે થતા હોર્મોનલ ફેરફારને કારણે વધુ મૂળનો વિકાસ થાય છે. ડાંગરના ધરુને ઉપાડી ફરી રોપણી કરતા તેના મૂળની બાંધણી બદલાઈ જાય છે અને નવા મૂળ નીકળે છે, જે છોડને ટેકો આપે છે. તે મુજબ નવી મૂળ વ્યવસ્થા ગોઠવાય છે. આમ વિવિધ ખેતકાર્યોને લીધે મૂળ વિસ્તારમાં ફેરફાર થાય છે. રાઇઝો ડિપોઝિસ. મિત્રો, મૂળ જુદી જુદી જાતના અને માત્રામાં પદાર્થો જમીનમાં ભેળવે છે, જેવા કે ઓછી વિદ્યુતભાર ધરાવતા પાણીમાં દ્રાવ્ય ગ્લુકોઝ જેવા પદાર્થો, વધુ વિદ્યુતભાર ધરાવતા પોલિસોકેરાઇડ અને જુદા જુદા એન્ઝાઇમ્સ કહેવાતા મૂળમાંથી છૂટા પડતા પદાર્થો. જુદા જુદા એન્ઝાઇમ્સ કહેવાતા મૂળમાંથી છૂટા પડતા પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ, ઇથેલિન અને હાઇડ્રોસાયનાઇડ જેવા વાયુઓ વહેરવામાં મૂળમાંથી થતા સ્ત્રાવ કે જરતા પદાર્થોને અલગ પાડવા શક્ય નથી, કારણ કે બંનેને સામાન્ય રીતે સાથે જ જરતા પદાર્થો ગણવામાં આવે છે. આ મૂળ વિસ્તારમાં જમા થતા પદાર્થોનું પડ સૂક્ષ્મ જીવાણુની વસાહતો માટે બહુ મહત્વના છે. અહીં સૂક્ષ્મ જીવાણુઓથી છૂટા પડતા પદાર્થો અને તેના જથ્થા વચ્ચે છૂટા પાડી ન શકાય તેવો અટપટો સંબંધ રચાય છે. જમીનમાં આવા રાઇઝો ડિપોઝિટ ઉમેરાવાથી જમીનમાંના સેન્દ્રિય પદાર્થોનું ઝડપથી કોવાણ થાય છે, જે છોડના પ્રકાર અને પદાર્થના કાર્બન નાઇટ્રોજનના ગુણોત્તર પર રહેલ છે. અખતરાના પરિણામો પરથી જણાયું હતું કે પાક વગરની જમીન કરતા સોયાબીન અને ઘઉંના પાક સાથેની જમીનમાં 2-4 ગણો કોહવાણનો દર હતો. મૂળ ભાગના શ્વસનને કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ રાઇઝોસ્ફિયરમાં છૂટો પડે છે, જે ફોસ્ફેટને ઓગાળવામાં મદદ કરે છે. જે પાકના મૂળ વધુ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડે છે, તે જમીનમાંથી વધુ ફોસ્ફરસ મેળવવા સક્ષમ છે. આ ઉપરાંત છોડના મૂળ દ્વારા છૂટો પડતા સેન્દ્રિય એસિડને લીધે જમીનનો ફોસ્ફરસ ઓગળે તે કક્ષાએ જતા ફોસ્ફરસ

0: ની લભ્યતા વધા તંતુમૂળ દ્વારા તેનું શોષણ વધારે થાય છે. મિત્રો, હવે આપણે છેલ્લે વાત કરીશું જમીન અને છોડના પોષણ વિશે. છોડ પોષક તત્વો આયન સ્વરૂપે જમીનમાંથી શોષે છે, જે મૂળ સુધી વહીને કે મૂળના તત્વો સુધીના વિકાસથી કે મૂળમાં પ્રસરણ દ્વારા વહન પામે છે. મૂળ જેમ જેમ વિકાસ પામે છે તેમ તેમ માટીના કણો પર ચોંટેલા પોષક તત્વોના સંપર્કમાં આવે છે. મૂળ અને જમીનના સંસર્ગથી રાઇઝોસ્ફિયર, જમીનના આ ભાગના ગુણધર્મોમાં થતા ફેરફારને કારણે માટીમાં રહેલા આયનો છોડના કોષરસમાં શોષાય છે. જમીનના આડા અવળા ગોઠવાયેલ જમીનના જુદા જુદા કદના કણો, વધતા ઓછા પ્રમાણમાં જોડાયેલ પ્રવાહી ઘટક અને બાકીના ભાગમાં વાયુના બનેલ ત્રિવિધ ઘટકોની બનેલ છે. જમીનના વિકાસ પામતા મૂળની સપાટી માટીના કણોથી ઢંકાયેલ હોય છે, જે માટીમાં ફૂગ, બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. આમ મૂળની નજીક રહેલા પ્રવાહી અને વાયુ ઘટકોનું બંધારણ દૂર રહેલી જમીનમાં રહેલ પ્રવાહી અને વાયુ કરતા અલગ હોય છે. આમ મૂળમાંથી ઝરતા પ્રવાહી મૂળના નક્કામાં કોષો, મરણ પામતા મૂળ અને સૂક્ષ્મ જીવાણુઓથી થતા કોહવાણને લીધે રાઇઝોસ્ફિયરમાં પોષક તત્વની લભ્યતા અને મૂળ તરફ વહન વધુ જોવા મળે છે. મૂળના પ્રકાર, સંખ્યા, ઊંડાઈ, વિસ્તરણ, મૂળની પ્રશાખાઓ અને કુલ સપાટી વિસ્તાર પોષક તત્વોનો પોષણ પર અસર કરે છે. સામાન્ય રીતે કઠોળ વર્ગના છોડ ઘાસ વર્ગના છોડ કરતાં વધુ ધનભાર ધરાવતા તત્વો લેવડ દેવડ કરવાની ક્ષમતા ધરાવે છે. વધુ ઉત્પાદન આપતી જાતો વધુ પોષક તત્વોની જરૂરિયાત મૂળની ઊંચી તત્વો લેવડ દેવડ કરવાની ક્ષમતાથી પૂર્ણ કરતી હોય છે.
1: આપ સાંભળી રહ્યા છો કૃષિ જગત કાર્યક્રમ. કૃષિ જગત કાર્યક્રમનો આજનો વિષય હતો પાકના મૂળ વિસ્તારનું વાતાવરણ કરે અસર પાક ઉત્પાદન પર. લેખન હતું રઘુનાથ ચૌહાણનું, પઠન સમીના શેખ, અને કાર્યક્રમમાં હવે સાંભળીએ

0: આ સ્વત્રે બેઠા બેઠા અલક મલકની ને અગમ નિગમની જયારે વાતો કરી, પણ પેલા જયારે કાર્યક્રમ ચાલુ થવાનો હતો ત્યારે મારે તમને કહેવા હતા, બે સબ બધી તમે કહેવા ના દીધા.
1: કોનજીભાઈ બોલો ને, હવે પેલા કેવા હતા ને પછી કેવા હતા?
0: ઘણા જીવવા હારું મરે છે અને ઘણા મરવા હારું જીવે છે, બરોબર. પણ ભાઈ કરેલા કર્યમ તો અહીં જ ભોગવવા પડે છે, એ પછી તમે હશો કે હું હશો. બોલો, આવું કશું કેવું છે
1: કોનજીભાઈ? એ તો બધા જ જાણે છે કે કરેલા કર્મના બદલા ભોગવવા પડશે, બરાબર. પણ લોકો આવું જાણવા છતાંય કર્મો એવા કરે છે કે જે એને પાપનું પોટલું વધે.
0: ભાઈ એમને એમ છે ને કે હું શું છું, હું શું, મારા જેવા આ જગત મેં બીજો કોઈ છે નહીં, અને હું કર્યું એ ખરું અને હું કરીશ એ થશે, મારા સિવાય આ કોમ કોઈથી થવાનું નહીં. એટલે ભાઈ એ એમની જે પેલી તુમાખી છે ને એમ રસ્યા પછી રહી, પણ જ્યારે વાગે ત્યારે જાગે.
1: કોનસી ભાઈ, વાગે ત્યારે જાગે એવું નહીં, ત્યારે પેલા લોકો જાગી જાય છે.
0: હા, એટલે
1: અને ઘણા તો છે ને એ આખી સદંતર જિંદગી પૂરી થઈ જાય તો સુધી જાગતા
0: નહીં.
1: હવે આપણે જાગવાનો વારો આવ્યો છે કે હવે આપણે આ સુમાહાના દાડા આવ્યા છે.
0: હા, બરાબર.
1: એટલે હવે આપણે ખેતી કરવાની છે
0: ભાઈ. એટલે કઈ જાગવાનું, એટલે આખી રાત બેહી નહીં રહેવાનું?
1: ના, બેહી તો રહેવું પડશે. એનું કારણ છે રાતના પેલા ભૂંડા આવે તે ખબર નહીં પડતી ભાઈ.
0: એ કોઈ,
1: હા, એટલે રાતના એ બેહી રહેવું પડે. જ્યાં સુધી આપડી આ મકાઈ ઉગે નહી ને ત્યાં સુધી બેટરી લઈને બેહી રહેવું પડે.
0: અને આ એ વાત છે, ઝાટકા મશીન ચાલુ કરવાનું. બીજું
1: ભાઈ, ઝાટકા મશીન ચાલુ કરે પણ એ ઝાટકા મશીન ને નહીં ગણતા
0: એમ.
1: હો,
0: તો પછી હવે આપડે તો ઉજાગર કરવાના આયા, વરહાત પડશે તોય આપડે ઉજાગરો કરવાનો છે.
1: નહીં પડે તો આપડે પેલા છે ને તો આપણે આ ડોંગરના ધરુને કંઈક વસાર કરવો પડશે ને
0: ભાઈ, નાશી દેવાનું.
1: હા, અને હવે અત્યારે તો છે ને બજારમાં જાત જાતની ડોંગર મળે છે,
0: હવે
1: હાઇબ્રિડ મળે છે, દેશી મળે છે,
0: હવે
1: એટલે આપણને જે ડોંગર પોહાય
0: એવો રવાની
1: ભાવમાં અને ઉત્પાદનમાં,
0: બરાબર છે,
1: એનું આપણે છે ને તો ધરવાડ્યું કરવાનું,
0: હવ
1: અને ઉછેર કરી અને તૈયાર રાખવાનું,
0: બરાબર.
1: એટલે આપણે એક બાજુ મકાઈનું ઓરણ પતે અને તૈયારીમાં છે ને તો પાણી પડે કે ના પડે, પણ આપણે કૂવામાંથી પાણી મૂકી અને નેરમાંથી પાણી મૂકી અને ક્યારડામાં ઘાવલ કરીને ડોંગર રોપી દેવાની.
0: ભાઈ સન, તમારા જેવા સહુલિયત વાળા હોય કે ખેતરમાં કૂવો હોય, નેર પર ખેતર હોય તો તમારી જીવા રોપી દે. હવે અમારી જીવા નેરમાં પાણી આવે તો કંઈક કરે, અને ના આવે તો પછી અમારે તો ભાઈ બે હાથમાં લાડવા, વરહાત આવે તો રોપીશું અને નહીં આવે તો હરી હરી જે થવાની છે થશે. અવની વલી અવની વલે.
1: કોનજે ભાઈ, એવું નહીં, અમારે છે ને પહેલાં એવું જ હતું, એ તો આપણે સગવડ કરવી પડે
0: એમ.
1: હોવ, અમે કૂવો છે ને બનાવ્યો અને કૂવો બનાવ્યો એટલે આટલી સગવડ થઈ, બરાબર. અને જ્યારે વરસાદ જો પાછોતરો ખેંચાય તો એ અમે તો કૂવામાંથી એક પોણી આપી દઈએ તો અમારો પાક બચી જાય ભાઈ.
0: ડાય ભાઈ,
1: હા
0: ભાઈ, એમ કહું
1: હા
0: કે વાતો તો ઘણી બધી થઈ છે,
1: હવે છૂટા પડવું છે.
0: હવે ભાઈ ભૂખ લાગી છે,
1: ભૂખ લાગી છે એમ. કોનજી ભાઈ, હવે છે ને આ ઉંમરે તમને ભૂખ ઓછી લાગવી જોઈએ.
0: ના, મારે તો જેમ આ વરહો જાય
1: હા
0: એમ મને તો ભૂખ વધારે લાગે છે ભાઈ. હવે ગઈડા ગઈડ પણ છે ને,
1: હા
0: ભાઈ, અમે તો હવે
1: સારું સારું ખાવાનો જ વિચાર થાય છે.
0: સમજી છે આખી વાત.
1: કોનજી ભાઈ, હવે આ જીભનો સ્વાદ મેલી દેવો પડે, અને આ તો મારે ના કહેવું જોઈએ, પણ ગડપણમાં લોકો ક્યારેક તો છે ને એક જ વખત એક ટાણું ભોજન કરે છે, અને ઘણાક તો છે ને

0: એક જ પ્રકારનો ખોરાક ખાય અને પછીની જિંદગી કાઢે છે.
1: ભાઈ જો, અભાવભાવની શરીરની પ્રકૃતિ ઉપર આધાર છે. મારે તો શરીર હજુ ખડતલ છે, મજબૂત છે, ભલે ઉંમર થવાય છે, એની મને સંત્યા નહીં, પણ મારે તો છૂટું પડવું છે.
0: હા, લો તારે છૂટા પડીએ. એ આવજો. રામ રામ, રામ રામ. આ સાથે જ આજનો આ કૃષિ જગત કાર્યક્રમ હવે સમાપ્ત થાય છે.
2: કૃષિ જગત.

0: સાથે જ આજનો આ કૃષિ જગત કાર્યક્રમ હવે સમાપ્ત થાય છે.
1: કૃષિ જગત ખેડૂત મિત્રો માટેનો આ કાર્યક્રમ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી, એફએમ 102.2 MHz પરથી. અત્યારે સાંજના 6:30 થવા જાય છે. હવે થોડી જ વારમાં લીડ્સ ખાતે ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાનાર ICC 2026 મહિલા T20 ક્રિકેટ મેચનો આંખે દેખ્યો રેડિયો અહેવાલ અમે સહપ્રસારિત કરીશું અમારા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

0: ચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. ફ્રાન્સમાં જી સાત શિખર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને વિકાસશીલ દેશોને આર્થિક સશક્ત બનાવે તેવું તંત્ર વિકસાવવા જણાવ્યું. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફ્રાન્સમાં દ્વિપક્ષીય બેઠક. ગુજરાતમાં 493 કરોડ અને મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચની રેલવે પરિયોજનાને મંજૂરી. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના એવિયામાં જી સાત શિખર સંમેલનમાં એક મહત્વના કાર્યસત્રને સંબોધતા કહ્યું, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ વિકાસશીલ દેશોને આર્થિક મજબૂતી આપે તેવું તંત્ર બનાવવું જોઈએ. તમામ લોકો માટે સંતુલિત, સમાવેશી અને સતત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવું એ આ સત્રનો વિષય હતો. શ્રી મોદીએ આફ્રિકા, લેટિન અમેરિકા, પ્રશાંત ટાપુ દેશોને જોડતી સંપર્ક પરિયોજનાઓનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે સંપર્ક અને વેપારમાં વૃદ્ધિ લાવવા આંતરરાષ્ટ્રીય ટ્રાફિક ભાગીદારી તૈયાર કરવાનો પણ મંતવ્ય રજૂ કર્યો. તે અંતર્ગત જી સાત દેશોની મૂડી, ભારતીય પ્રતિભાવો અને વૈશ્વિક દક્ષિણના દેશોને એક સાથે લવાઈ શકે છે. શ્રી મોદીએ કહ્યું કે ચોક્કસ વૃદ્ધિથી સમાવેશી અને લોકોના વિકાસને મજબૂતી મળે છે. તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મૂળ મંત્ર સાથે ભારતની વિકાસગાથાનો પણ ઉલ્લેખ કર્યો હતો. દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે યોજાનારી દ્વિપક્ષીય બેઠક પર સૌની નજર છે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કી યહ દ્વિપક્ષીય બેઠક કાફી મહત્વપૂર્ણ માની જા રહી હૈ. ઉમીદ હૈ કે ઇસ બેઠક મેં પશ્ચિમ એશિયા સંકટ પર પ્રમુખતા સે બાત હોગી. યહ બાતચીત એસે સમય મેં હો રહી હૈ જબ અમેરિકા ઓર ઈરાન ને યુદ્ધ ખત્મ કરને ઓર હોર્મુઝ જલ ડબ્લ્યુ મધ્ય કો ફિર સે ખોલને કે લિયે એક સમજૌતા તય કિયા હૈ. અબ તક હુએ કામ કો લેકર ભી ચર્ચા હોને કી ઉમીદ હૈ. ભારત ઇસ દૌરાન ઉર્જા સુરક્ષા કે અહમ મુદ્દે પર ભી બાત કર સકતા હૈ. ઇન મહત્વપૂર્ણ મુદ્દો કે

0: साथ साथ दोनों नेताओं के बीच व्यापार से जुड़े सभी पहलुओं पर भी विस्तार से चर्चा होने की उम्मीद है। अंकित कुमार, आकाशवाणी समाचार, एवियो फ्रांस।
1: આ ઉપરાંત પ્રધાનમંત્રીએ એવિયામાં G7 શિખર સંમેલનથી અલગ જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્સ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે જર્મનીના ચાન્સલર સાથે તેમનો સંવાદ લાભદાયી રહ્યો હતો. તેમણે કહ્યું કે બંને નેતાએ વેપાર, રોકાણ, ચક્રીય અર્થતંત્ર, સંરક્ષણ, આઈટી અને અન્ય ક્ષેત્રમાં સહકારના માધ્યમથી દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એવિયનમાં G7 સંમેલન દરમિયાન યુરોપિયન પરિષદના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન સંઘના વડા ઉર્સુલા વોન ડેર લેયન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ત્રણેય નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. તેમણે ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાટાઘાટોના તાજેતરના નિષ્કર્ષની નોંધ લઈ તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી. ભારતીય રેલવેએ મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચે સોમતાને ચીખલી કોર્ડ લાઇન પરિયોજનાને મંજૂરી આપી છે. તેના નિર્માણથી પનવેલ જંકશન પર ભીડ ઘટશે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે આ નવી કોર્ડ લાઇન કરજત માર્ગ પર ચીખલી અને રૂહા માર્ગ પર સોમતાને વચ્ચે એક મહત્વનો રેલવે સંપર્કની અછતને દૂર કરશે. તેનાથી ટ્રેનોને પનવેલ જંકશનમાં પ્રવેશ કર્યા વગર તેમજ એન્જિન બદલ્યા વગર કરજત તરફ રૂહા કોરિડોર વચ્ચે નિરંતર કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત રેલવેએ ગુજરાતમાં 493 કરોડ રૂપિયાના ખર્ચે 49 કિલોમીટર લાંબા આદિપુર ભુજ ખંડની ડબલિંગ યોજનાને પણ મંજૂરી આપી. તેનો ઉદ્દેશ કચ્છ ક્ષેત્રમાં રેલવે સંપર્કને મજબૂત બનાવવાનો અને તેની ક્ષમતા વધારવાનો છે. ભારતીય રેલવે પૂર્વ રેલવે પર સિગ્નલિંગ પ્રણાલીના આધુનિકીકરણ માટે 405 કરોડ રૂપિયાની પરિયોજનાને પણ મંજૂરી આપી છે. તે અંતર્ગત 32 રેલવે મથક પર રિલે આધારિત ઇન્ટરલોકિંગ સિસ્ટમને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં પરિવર્તિત કરાશે. રેલવે મંત્રાલયે આ પરિયોજનાને સિગ્નલિંગ માળખાના આધુનિકીકરણ અને રેલવે સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે. ઉત્તરપ્રદેશના બદાયું જિલ્લાના મેજિસ્ટ્રેટ અવનીશ રાયે કહ્યું હતું કે એક જ પરિવારની 9 મહિલા ઈ રિક્ષામાં અન્ય એક ગામમાં લગ્ન સમારોહમાં જઈ રહી હતી. દરમિયાન સામેથી આવતા ટ્રેક્ટર સાથે ટક્કર થતાં 6 મહિલાના મોત થયા છે, જ્યારે ઇજાગ્રસ્ત 3 મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે. બીજી તરફ ગુજરાતના વડોદરામાં વહેલી સવારે 4 વાગે કોટંબી સ્ટેડિયમ પાસે એક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત એક મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. હવે ભારત વિશ્વનું 6ઠું સૌથી મોટું ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર દેશ છે. પુણેમાં એક અમેરિકી કંપનીના ઉત્પાદન એકમના ઉદઘાટન સમારોહમાં શ્રી વૈષ્ણવે કહ્યું કે હાલમાં દેશમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન છે અને આ વર્ષના અંત સુધીમાં તેની સંખ્યા વધીને 4 થઈ જશે.
2: दो प्लांट का प्रोडक्शन स्टार्ट हो चुका है और दे हैव स्टार्टेड इन गुड फुल स्विंग. थर्ड प्लांट का इनॉग्रेशन जुलाई में होगा एंड बाय दिसंबर 4th प्लांट ऑफ सेमीकंडक्टर्स विल बी फुल्ली फंक्शनल कॉमर्शियल मैन्युफैक्चरिंग इन आर कंट्री.
1: ઉત્તર પ્રદેશના લખનૌમાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હાલ મુકાબલો ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાનની ટીમે પહેલા બોલિંગ પસંદ કરતા ભારતે 402 રન બનાવ્યા. ટીમ તરફથી સૌથી વધુ 154 રન સુકાની શુભમન ગીલે કર્યા છે, જ્યારે ઈશાન કિશને 125 રનનું યોગદાન આપ્યું. જ્યારે અફઘાનિસ્તાન ટીમ તરફથી નાંગીરિયા ખારોટે 4, રાશિદ ખાને 3, એ એમ ગઝનફર અને મોહમ્મદ સલીમે 1-1 વિકેટ લીધી હતી. હાલમાં મળતા અહેવાલ મુજબ અફઘાનિસ્તાનની ટીમે 27 ઓવરમાં 4 વિકેટ ગુમાવી

0: 150 રન કર્યા છે. આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. લીડ્સના હેન્ડિગલી ખાતે ગ્રુપ એ ક્રિકેટ મેચમાં રમાનારી મેચમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતે અત્યાર સુધીમાં 11 ઓવરમાં વિના વિકેટે 104 રન કર્યા છે. ફિફા ફૂટબોલ વિશ્વકપમાં ઓસ્ટ્રિયાએ જોર્ડનને 3-1 હરાવ્યું. હવે જોર્ડનનો આગળનો મુકાબલો અલ્જીરિયા સાથે થશે, જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રુપ જેમાં વર્તમાન વિજેતા અર્જેન્ટિના સામે રમશે. અર્જેન્ટિનાએ આજે સવારે અલ્જીરિયાને 3-0 હરાવ્યું હતું. લિયોનેલ મેસ્સીએ આ મેચમાં હેટ્રિક ગોલ કરીને ઇતિહાસ રચ્યો હતો. મેસ્સી વિશ્વકપમાં સૌથી વધુ 16 ગોલ કરનારા વિક્રમમાં જર્મનીના મિરોસ્લાવ ક્લોઝની બરાબરી સુધી પહોંચી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930ની કામગીરીની સમીક્ષા કરી અને તેને ફરીથી સુધારવા અધિકારીઓને સૂચના આપી. શ્રી શાહે અધિકારીઓને રિપોર્ટિંગની સરળતા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને બહુભાષી સહાયનો ઉપયોગ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિથી લઈ સર્જિકલ સ્ટ્રાઇક, બાલાકોટ અને ઓપરેશન સિંદૂર જેવી નિર્ણાયક કાર્યવાહી સુધી ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતના સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન નહીં કરાય. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી સિંઘે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે પોતાના રાષ્ટ્રીય સુરક્ષા માળખામાં ઐતિહાસિક પરિવર્તન જોયું છે. તેમણે કહ્યું કે ગત 5 વર્ષમાં દેશે સંરક્ષણ ક્ષેત્રમાં અનેક મહત્વની સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સમાં G7 શિખર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને વિકાસશીલ દેશોને આર્થિક સશક્ત બનાવે તેવું તંત્ર વિકસાવવા જણાવ્યું. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફ્રાન્સમાં દ્વિપક્ષીય બેઠક. ગુજરાતમાં 493 કરોડ અને મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચની રેલવે પરિયોજનાને મંજૂરી. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: Down up to 48 from 35. It's 1-124. I probably felt Richard Gough should have been sent in now because he's another dominating, you know, right-hander. And I would love to see her, you know, she can score this on so quickly. She's a powerful lady indeed and a very strong match winner for many, many matches for India. Next ball short, hammered away on the onside out towards deep mid-wicket. And it's one of those irritating pace for any batter to bat on, isn't it? They're just coming on to you very slowly, half-crackers, and you find it very tough to hit it or smash it to any part of the ground. And single pushes India up to 125, a run rate almost touching 10 and over. Well, they're doing well now. So we're just looking at the centurion. There's been one centurion in this game. 1-120. Next ball, Smithy comes down, gets it high over extra court. This is running down towards the fence. Will it go for 4? And oh, that's a great save indeed. She'll get a couple of runs for sure, and she gets to her 50 indeed. 50 from 36 as the Indian team stands up in the dugout, appreciating another half century. 35-50, Manoj Kumar's decision is bang on. 13 overs gone, 1-127.
2: स्मृति ईरानी का ये बहुत स्मृति मंधाना का बहुत ही शानदार प्रदर्शन इस समय 50 रन वो बना चुकी हैं. और जैसा कि हमने आपको बताया कि भारत की ही नहीं बल्कि अंतर्राष्ट्रीय महिला क्रिकेट में स्मृति मंधाना का एक विशिष्ट स्थान है. उन्होंने बेहतरीन बल्लेबाजी की है और जिस तरह से वो खेल रही हैं आज लगता है कि वो काफ़ी बड़ा स्कोर करने की ओर बढ़ रही हैं. हालांकि क्रिकेट अनिश्चितताओं का खेल है, यहाँ किसी भी पल परिस्थितियाँ बदल जाती हैं. शैफाली वर्मा बहुत ही आक्रामक तरीके से खेल रही थी लेकिन एक ही गेंद आउट होने के लिए काफ़ी होती है और इस तरह से शैफाली ने अर्धशतक जमाया. भारती के इन दोनों ही प्रारंभिक बल्लेबाजों ने आज बहुत अच्छा स्कोर यहां पर खड़ा किया, एक ऐसा मजबूत आधार बना दिया है कि आने वाली टीम के खिलाड़ी इसको और अधिक मजबूत कर सकेंगे. 127 रन एक विकेट के नुकसान पर इस समय भारत का स्कोर. स्मृति खेल रही है 50 पर, जेमिमा रॉड्रिक्स खेल रही हैं 8 रन के स्कोर पर 5 गेंदों